कम्युनिटी रेडियो स्टेशन गवर्न बाय बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ पालनपुर पर सवारनी सभामां आपणे भक्ति संगीत गुजराती गीतो आजनी वार्ता अने हेल्थ टिप्स विषे माहिती मेळवीशुं साथे साथे शैक्षणिक संकुलो अने ज्ञाननी वातो करीशुं બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું સાંજે સભામાં આપણે કૃષિ જગત યુવા જગત શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ

લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ની કડાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ, ગીતાના 12મા અધ્યાયમાં આપણે વિહરણ કરી રહ્યા છીએ. 12મો અધ્યાય એટલો સુંદર છે અને એટલો જ સરળ છે કે એના પ્રમાણે કરવું સામાન્ય માણસ માટે પણ શક્ય છે. બહુ મોટી તપશ્ચર્યા ને ઉગ્ર તપશ્ચર્યા ને વ્રત ને જપ ને આ કશું જ ન કરનાર પણ એ પ્રમાણે આચરણ કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકે એવા માર્ગ બતાવ્યા છે. ભક્તિનો રસ્તો છે આ, અને ભક્તિનો રસ્તો છે માટે રસમય રસ્તો છે, દ્રવત્વ છે એનામાં, કઠોરતા નથી, પરુષત્વ નથી, પરુષ એટલે કર્કશ, પરુષત્વ નથી, પણ એમાં જે કહેવાયું છે એ સરળ પણ નથી. એટલે ગીતાના 12મા અધ્યાય ઉપર વિવેચનકારોએ બહુ લાંબા લાંબા વિવેચનો કર્યા છે, સમજૂતીઓ આપી છે, એને પોતપોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ છે બહુ સરળ. માનીએ તો સરળ અને નહીં તો બહુ અઘરું. આ બંનેની વચ્ચેનો રસ્તો આપણે જોઈ રહ્યા છીએ 12મા અધ્યાયની અંદર. અર્જુનનો પ્રશ્ન હતો કે બે પ્રકારની ભક્તિની વાત થાય છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને સગુણ સાકાર બ્રહ્મની ભક્તિ, આ બેમાં વધારે સારું કહ્યું? શ્રેષ્ઠતમ, શ્રેષ્ઠતર નહીં, શ્રેષ્ઠતમ, યોગવિત તમઃ એ કહ્યું. તો એના જવાબમાં કૃષ્ણએ એમ કહ્યું કે બંને બરોબર છે, બંને વડે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. નિરાકાર બ્રહ્મની સાધના કરીને, ઉપાસના કરીને, એના માટે યોગ્ય એવા માર્ગ ઉપર ચાલીને પોતાની જાતને બ્રહ્મ એકાત્મતાનો અનુભવ

કરાવીને ઈશ્વર પ્રાપ્ત થઈ શકે છે, અને ભક્તિ કરીને પ્રભુને પોતાની નજર સામે રાખીને એને પોતાનું આત્મસમર્પણ કરીને એની અંદર પોતાની જાતને સોંપી દઈને જે ભક્ત ભક્તિ કરે છે એ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. આમાં ગીતાકાર કહે છે કે નિર્ગુણ ભક્તિ જે છે, નિરાકારની જે ભક્તિ છે, જે સર્વવ્યાપ્ત પરબ્રહ્મ સ્વરૂપની ઉપાસનાની પદ્ધતિ છે એ થોડી અઘરી છે. અઘરી તો બંને છે, કારણ કે પોતાની જાતનું સ્મરણ ન કરવું, જે છીએ તેમાંથી બહાર નીકળી જવું સહેલું તો ના હોય, એ પણ મુશ્કેલ હોય, પણ નિરાકારની ભક્તિ કરવા જાય છે એનો રસ્તો થોડો આકરો છે. ક્લેશો અધિગત રસ્તે સામ અવ્યક્તાસક્ત ચેતસામ, અવ્યક્તની અંદર જેમણે, અવ્યક્તની અંદર એટલે નિરાકારની અંદર જેમણે પોતાના મનને આસક્ત કર્યું છે, સોંપી દીધું છે, એમનો રસ્તો થોડો ક્લેશ અધિકતર, એમને થોડો અધિકતર વિશેષ ક્લેશ થાય છે. અવ્યક્તા હિગતર દુઃખમ દેહવત ભેરવાપ્ય તે, કારણ કે આપણે બધા દેહધારી છીએ અને જે દેહધારી છે એને દેહાભિમાન હોય છે, અને દેહ છે ત્યાં સુધી દેહની મર્યાદાઓ હોય છે, અને નિરાકારની સાથે એકાત્મ ભાવની અનુભૂતિ થોડી કષ્ટકર હોઈ શકે, પણ સામે જ પરબ્રહ્મ દેખાય છે અને એનું તમે એની અંદર પોતાની જાતને સોંપી દો તો એ એના પ્રમાણમાં સરળ પડે, એ જ ભક્ત કહેવાય. નરસિંહો જે હતો એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, એમ કહેતો નિરાકાર ભક્ત છે, પણ જે વખતે એ નજર સામે આમ બ્રહ્મને જુએ છે, હાથમાં મશાલ છે, મશાલ સળગી ગઈ છે, હાથ પણ સળગવા માંડ્યો છે, દેહાભિમાન તદ્દન જતું રહ્યું છે, આ બંને એક સાથે આપણને ત્યાં જોવા મળે છે. આત્મસમર્પણની વાત છે, આત્મનિવેદનની વાત છે, એ કર તો તું અથવા તો કોઈ પણ મને પામી શકે છે. આ જ માર્ગ છે સારો, કે ઈશ્વરને આ ભક્તિથી પામો કે આ ભક્તિથી પામો. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે દેહાભિમાનમાંથી બહાર તો આવવું પડશે. એટલે એમણે પાંચમા અધ્યાયની અંદર એમ કહ્યું છે કે અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવત ભેરવાપ્યતે, દેહવત દેહધારી લોકો દુઃખપૂર્વક આ અવ્યક્ત ગતિને પામી શકે. ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે આગળ ચાલીએ છીએ. અગેન ફરી પાછી એ જ સગુણ ઉપાસનાની વાત છે. છઠ્ઠો શ્લોક છે, આપણે જઈએ છીએ.

ચેતસામ બે શ્લોકને સાથે લેવા પડે એમ છે. અને આ બે શ્લોકના છેલ્લા ચરણમાં કહે છે કે મૈયાવિષ વેષિત ચેતસામ, જેમણે પોતાના ચિત્તને મારી અંદર આવિષ્ટ કરી દીધું છે, મારી અંદર જેમણે ચિત્તને પરોવી દીધું છે, તેનો સમુદ્ધરતા નચિરાત બવામી, તેને તત્ક્ષણ હું ઉદ્ધાર કરી દઉં છું. સમુદ્ધરતા બવામી નચિરાત, ચિર એટલે લાંબું, તરત જ. પણ એ માટેનો માર્ગ છે, એ અઘરો છે, એ આગળની આખી વાતમાં કહે છે. બંને શ્લોકમાં થઈને શું કહે છે, યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, બધા કર્મોને મારી અંદર સમર્પિત કર્યા હોય, મારી અંદર સોંપી દીધા, મને સમર્પિત કર્યા હોય, જે કઈ કર્મ કરે છે તે બધું એ પોતે ખાતો હોય તો ઈશ્વર જ ખાય છે, રસોઈ કરે છે તો ઈશ્વર માટે રસોઈ કરે છે.

પથારી પાથરે છે તો ઈશ્વર માટે પથારી પાથરે છે, પોતાના કોઈ વ્યક્તિગત કર્મો જ નથી, પોતાનું વ્યક્તિગત જીવન જ નથી, સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત છે અને બધું કરે છે. પોતાના સાંસારિક કર્મો કરતા હોય, વ્યવસાયિક કર્મો કરતા હોય, આ બધું કરતી વખતે એની સામે ધ્યાન શું છે કે હું નામનું કોઈ વ્યક્તિ છે જ નહીં, બધું ઈશ્વરને સમર્પિત છે. સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, પોતાના બધા કર્મો મને સમર્પિત કરીને, મને સમર્પિત કરીને પણ નથી કહેતા, મયી કહ્યું છે, મારામાં સમર્પિત કરીને પોતાના બધા કર્મો મારી અંદર સમર્પિત કરી દે. મયી સંન્યસ્ય, ન્યાસ કરવો, છોડી દેવા, ત્યાગ કરવો, મારામાં છોડી દેવાનો, કરવાના ખરા પણ છોડવાના મારામાં. મયી સંન્યસ્ય એટલે એ કેવો થઈ જાય, મત પરહ, મારે પરાયણ થઈ જાય. આપણે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર આ વાત જોઈ હતી, ફરી અહીંયા કહેવામાં આવી છે. 11મા અધ્યાયનો 55મો શ્લોક જરા જોઈ લો, આ જ વાત છે. પરમ ગતિને પ્રાપ્ત કરવાનો આ જ સહેલામાં સહેલો રસ્તો છે એમ 11મા અધ્યાયના અંતે કહેલું જ છે. મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ સ યઃ સમામેતિ, કહ્યું છે. અહીંયા જરા વધારે સારી રીતે સમજાવીને કહે છે, કારણ કે જિજ્ઞાસા જાગી છે ને હવે અર્જુનને, એટલે હવે જે કહેવાશે એ વધારે સારી રીતે એને સ્પર્શશે. તો જે મત પરહ, મારે પરાયણ થઈને, મારા પરાયણ ઈશ્વર પરાયણ, ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં, અને જે છે એ બધી ભ્રમ, એ ઈશ્વરનું જ સ્વરૂપ છે એમ માનીને, અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે, મારી ઉપાસના અને મારું ધ્યાન અનન્યેન એવ યોગેન, અનન્ય યોગથી, અનન્ય ભક્તિથી, તે સિવાય બીજું કંઈ છે જ નહીં, એને અનન્યતા કહેવાય. અનન્ય, બીજું કંઈ છે જ નહીં, ઈશ્વર સિવાય કંઈ જ છે નહીં. ભોજન ઈશ્વર છે અને ભોગતા ઈશ્વર છે. અનન્ય યોગથી, અનન્ય ભક્તિ યોગથી, સેલા શબ્દોમાં કહીએ તો અનન્ય ભાવથી, માં ધ્યાયંત, મારું જ ધ્યાન કરે, જે કંઈ ધ્યાન કરે ત્યાંની સામે પેલું સાકાર બ્રહ્મ સ્વરૂપ દેખાતું હોય, આ જ છે ને, બીજું કંઈ છે જ નહીં, એને મેં મારું નિવેદન કરી દીધું છે, હવે એને શું કરવું એ જાણે. હે ઈશ્વર, તું જ તું છે અને હું પણ તારી અંદર સમર્પિત છું, આ ભાવનાથી મામ ધ્યાયંતઃ, મારું ધ્યાન કરે, મામ ઉપાસતે, મારી ઉપાસના કરે, એટલે એનું ચિંતન થતું હોય કે એનું ધ્યાન થતું હોય તો એ જ સ્વરૂપનું જે પોતાના મનમાં છે, જેને પોતે, જેની પોતે શરણાગતિ સ્વીકારી છે, જેની અંદર પોતે આત્મસમર્પણ કરી દીધું છે, જેને પોતે આત્મનિવેદન કરી દીધું છે, ચિંતન તો એનું, મનન તો એનું, ધ્યાન તો એનું, ઉપાસના તો એની. અનન્ય ભાવથી જે મારી ઉપાસના કરે છે, જે કોઈ સગુણ સ્વરૂપ એના ચિત્તની અંદર છે, તેષામ, એવા જે લોકો છે એમનો હું અચિરા તરત જ સમુદ્ધરતા ઉદ્ધાર કરું છું, એને ઉદ્ધારી લઉં છું, એના ઉપર કાઢી લઉં છું. શેમાંથી ઉદ્ધાર કરવાનો છે?

આ સંસાર સાગર કે જે મરણશીલ છે, મરણશીલ અધૂરો શબ્દ છે, જન્મ મૃત્યુ, જન્મ પણ થાય અને જેનો જન્મ થયો એનું મૃત્યુ પણ થાય. આપણે સંસારને જોઈએ છીએ તો આ જ જોઈએ છીએ. એક જન્મમાંથી બીજા જન્મમાં સંસરણ કરે જીવ, એક દેહમાંથી બીજા દેહમાં સંસરણ કરે જીવ. આપણે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ ને એમ, બેડરૂમમાંથી દીવાનખંડમાં ગયા, દીવાનખંડમાંથી રસોઈના ખંડમાં ગયા, આ સંસરણ કહેવાય. અને એના માટે આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભવસાગર ને સંસાર સાગર ને. ભવ એટલે થવું, એ જ વાત છે. મૃત્યુ સંસાર સમુદ્ર છે, એનો પાર ના પામી શકાય, એનો છેડો ના હોય સંસારનો. પણ સંસારની અંદર જો રચ્યા પચ્યા રહ્યા તો એનો અંત ન દેખાય. એમાં જે કંઈ આવતું હોય આવે, લહેરો આવે ને ભમરીઓ આવે ને મોજા આવે ને તોફાન આવે ને. અને આપણે એની સાથે સાથે જીવતા રહીએ તો આપણે આપણો સામાન્ય માણસનો સંસાર જે છે એ આ પ્રકારનો છે. એને યાદ નથી કે ગયા જન્મમાં શું હતો, એને એ પણ ખબર નથી પડવાની કે આ દેહ છૂટી જશે પછી આ જીવાત્મા ક્યાં જવાનો છે, એની એને ખબર નથી. પણ સંસરણ ચાલુ છે, અને સંસરણ ચાલુ છે ત્યાં સુધી દુઃખ ચાલુ છે. ઈશ્વરની પ્રાપ્તિ થાય પછી સંસરણ પૂરું થઈ જાય. ઈશ્વરની પ્રાપ્તિ થાય પછી આ જન્મ મૃત્યુનો ફેરો સમાપ્ત થઈ જાય. તો એ કહે છે કે મૃત્યુ સંસાર સાગરાત સમુદ્રતા. આ મૃત્યુ સંસાર સાગર, આ ભવસાગર, એની અંદરથી હું એને ઉદ્ધારી લઉં છું. એટલે ત્યાં જે વખતે ઈશ્વરનું ની સાથે પોતાની જાતને સમર્પિત કરી એટલે એ મરી જાય છે એમ નહીં, એ જ્યાં છે ત્યાં ભલે રહ્યો. એના શરીરનો અંત થવાનો હોય તે દિવસે થશે, પણ એ જ્યાં છે ત્યાં પણ મુક્ત છે. કારણ કે એને દેહનો બંધ રહ્યો નથી, દેહનો બંધ રહ્યો નથી એટલે દેહને જેટલા બંધ છે એટલા પણ રહ્યા નથી. હું છું એમ જ ન હોય તો હું બાપ છું, હું પુત્ર છું, હું પત્ની છું, હું પતિ છું, કશું રહેવાનું નથી. આ જ બંધનો છે બધા. તો મૃત્યુના મૃત્યુ સંસાર, મૃત્યુથી સંસરણ થાય, જન્મથી સંસરણ થાય, એ સંસારના સમુદ્રમાંથી ઉપર ઉઠાવી લીધો પછી સાગરને જેમ ભરવું એમ બલન ફરે તું નથી એમાં. એટલે હોવા છતાં નથી. જે વખતે આમ ચાલતા ચાલતા ચાલતા ચાલતા શરીરની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ પૂરી થશે, શરીર મૃત્યુને વરશે. શરીર તો મરણશીલ છે એટલે મૃત્યુ પામશે, પણ એ વખતે એને આ સંસારનું સંસરણ ચાલુ નહીં રહે. પતી ગયું પછી ઈશ્વરને પ્રાપ્ત થઈ જાય. પરમેશ્વરને પ્રાપ્ત થવાનો આ સીધો રસ્તો છે કે પોતાના બધા જ કર્મો, કર્મો તો દેહથી થાય છે અને દેહ છે પ્રકૃતિ છે, તું તો કરતો નથી, તો પછી જે તારું નથી એના માટે તારાપણાનો ભાવ શું કરવા તારે રાખવો પડે. અને એ છોડવું, છોડવું શક્ય નથી તો કરવાનું શું? તો કે ઈશ્વરને સમર્પિત કરવાના. હું જે કરું છું એ ઈશ્વરને માટે કરું છું, મારા માટે તો કઈ કરતો જ નથી. આવું માનીને જે મારે પરાયણ થઈને જે ભક્તિ કરે છે, મારી જ ઉપાસના, મારું ધ્યાન ઈશ્વરનું, જ્યાં જ્યાં મારું આવે ત્યાં ઈશ્વરનું, એવો અર્થ આપણે કરવાનો. ઈશ્વર મારું એમ કહીને કહે છે ને ત્યાં સગુણ ઉપાસનાની વાત છે. તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. મારી અંદર એમનું ચિત્ત સ્થિર થઈ ગયું છે મારી અંદર, એટલા માટે એનો હું ઉદ્ધાર કરું.

માટે સીધે સીધી વાત હવે તારે શું કરવું એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે એ કોઈએ પણ જેને આ સંસારના બંધનોમાંથી છૂટા થવું છે એ દરેકને માટે આ વાત છે. મયેવ મન આધસ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસેષ્યસિ મયેવ અત ઉર્ધ્વમ ન સંશયઃ. નિશંક બાબત છે, ન સંશયઃ, શંકા કરીશ નહીં હવે, ન સંશયઃ. આગળ જે કહ્યું ને એ ધ્યાન રાખ, ઈશ્વરને સમર્પિત થવાની વાત છે એ સમર્પિત કરી દે અને તારા મનને મયેવ મારી અંદર આધસ્વ પરોવી દે, મનને મારામાં સોંપી દે. મન બહુ ચંચળ છે, મનની ગતિ જે છે એ ગતિ દુનિયામાં કોઈ પણ વસ્તુની ગતિ કરતા વિશેષ છે. હાલ અહીંયા છે ને કાલ ઓસ્ટ્રેલિયામાં હોય, ક્ષણમાં. મનને કોઈ ક્ષિતિજો નડતી નથી, મનને બાંધવું બહુ મુશ્કેલ છે. મનો દુર્નિગ્રહમ ચલમ, આગળ કહી ગયા. મન ચંચળ છે, મનની શક્તિ એ ખૂબ છે. જે કંઈ થાય છે ને મનની શક્તિથી થાય છે. આજના મનોવૈજ્ઞાનિકો પણ એમ કહેશે કે મનની શક્તિ, આપણા માણસના મનની શક્તિ એ ભૌતિક શક્તિઓ કરતાં ઘણી વધારે છે. આપણે એને કેળવ્યું નથી એટલે આપણે એ મનની શક્તિઓનો પરિચય મેળવી શક્યા નથી. મનને કેળવવું પડે અને કેળવીએ તો શક્તિઓ પેદા થાય. યોગશાસ્ત્રની અંદર જુદી જુદી અનેક અણીમાં લઘીમાં મહિમા, પણ મન પાછું જો ત્યાં અટવાઈ ગયું તો મોક્ષના માર્ગ ઉપર નહીં ચાલી શકો. એટલામાં જ ફર્યા કરો પછી અણીમાં લઘીમાં. લોકો તમારી પૂજા કર્યા કરે, તમને ચંદન ચડાયા કરે, તમને શ્રેષ્ઠ માનીને પૂજા કરે, બસ ત્યાં અટકી ગયા. સાધના અટકી જાય ત્યાં, અને એ ન અટકી જાય માટે એ તો યોગ માર્ગની વાત છે. એટલે પાતંજલ યોગ દર્શનમાં એ આપ્યું છે. પણ આ કહે છે કે યોગ સાચો કયો? મનને તમે ઈશ્વરમાં જોડો તે યોગ સાચો. યોગ જોડવું, મનને બીજે ક્યાંય ભટકવા દેવાનું નહીં. ભટકે છે, ભટકશે મન, કંક છે ચંચળ, પારા જેવું છે. પારો પકડી ના શકાય. પારાને બાંધવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. મયેવ મન આધસ્વ, આ સહેલો રસ્તો છે પાછો, કે મનને મારી અંદર સ્થિર કરી દે, બસ વાત પૂરી થઈ ગઈ. જે કઈ વિચારવાનું આવે તો વિચારવાનું ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય? ઈશ્વરથી શરૂ થાય ને ઈશ્વરમાં પૂરું થાય. માતા યશોદા હોય તો મારો કનૈયો, એને માખણ જોઈશે એટલા માટે ગાય દૂવો, એટલા માટે દહીં જમાવો. મારો કનૈયો, એને પહેરવા માટે વસ્ત્રો જોઈશે, માટે વસ્ત્રો લાવો, ધુઓ, સરસ તૈયાર કરો. બધું કોના માટે? ઈશ્વર માટે. મારો કનૈયો, આ પ્રેમ ભાવ એક વખત જો ઉત્પન્ન થઈ ગયો, મયેવ મન આદત્સ્વ, મને મારી અંદર પરોવી દે. મન પછી આજુબાજુ વાળું હવળું નહીં જાય. મયી બુદ્ધિમ નિવેશય, મન બુદ્ધિ અહંકાર ત્રણે અંતઃકરણો, અંતઃકરણોમાં બુદ્ધિ, આપણે વાત કરી હતી પહેલા કે લાગણી તંત્ર કરતા બુદ્ધિ તંત્ર થોડું જુદું પડે, એ તર્ક કરે. હવે તર્કને કોઈ સ્થાન નહીં આપવાનું, બુદ્ધિને ક્યાં પરોવી દેવાની? મયી બુદ્ધિમ નિવેશય, બુદ્ધિનો નિવેશ પણ, બુદ્ધિનું જોડાણ પણ મારી સાથે કરી દે. મારી અંદર બુદ્ધિને, મનને પરોવાનું, મારી અંદર બુદ્ધિને જોડી દેવાની.
मय्येव मय्येव।

0: એટલે મયી એવ, આ એવ અગત્યનું છે. મારામાં જ એકમાત્ર અનન્ય ભાવની વાત આગળ કરી તો આ અનન્ય ભાવ છે. મનને મારી અંદર પરોવી દે, મારી અંદર નહીં, મારી અંદર જ, મારી જ અંદર પરોવી દે. આજુબાજુ જાય જ નહીં. પછી સીધું એક જ વાત છે, ઈશ્વર સિવાય કઈ દેખાય જ નહીં. જે કઈ કરે છે ઈશ્વર માટે કરે છે. એ જ ભાવ પેદા થઈ ગયો તો બુદ્ધિ પણ એને અનુકરણ કરે, એની અને અનુસરે તો બુદ્ધિ પણ ઈશ્વરના પરમ તત્વની સાથે જોડાઈ જાય. અને જો આ જોડાયા તો નિવશિષ્યસી મય્યેવ, તો તારો નિવાસ મારી અંદર થઈ જશે. તારો નિવાસ મારી અંદર જ થઈ જશે. ઉર્ધ્વમ, અતા ન સંશયઃ, એ બાબતમાં કોઈ સંશય નથી. જો તું મારી અંદર મનને જોડી દે, તારી બુદ્ધિ મારી અંદર સમાઈ જાય, તો પછી તારા કર્મ મારા માટે થતા થાય, તો પછી તારું જીવન મારે પરાયણ થઈ જાય. અને જો મારે પરાયણ એટલે ઈશ્વર દે પરાયણ, જો શરીર થઈ ગયું, જો વ્યક્તિ બની ગયો, એનું મન બુદ્ધિ અહંકાર બધા પણ ઇન્દ્રિયો સહિત એની સાથે જોડાઈ ગયા, તો પછી એનો નિવાસ ઈશ્વરના ધામમાં આપમેળે થઈ ગયો. જ્યાં રહે છે ત્યાં નહીં રહે છે, ત્યાં એને આનંદ જ આનંદ હોય. કારણ કે આ તો બધું ઈશ્વરનું છે. દુઃખ આવ્યું તો એ દુઃખે ઈશ્વરે આપેલું છે, એટલે એનું છે. તો સંતાપ ના રહ્યો. આ અગત્યનું છે, સૌથી અગત્યનું. જો એમ ન કરી શકે તો અથવા ચિત્તમ સમાધા તો મય શકનો છે ન સ્થિરમ, એમ કરીને હવે પછી કહેવાના છે નવમા શ્લોકમાં. જો આ શક્ય ના હોય, મુશ્કેલ હોય, કારણ કે મેં કહ્યું એમ મન કે ચિત્ત એ તો સ્થિર થઈ શકતું જ નથી. એને સ્થિર કરવા માટે તો પ્રયત્નો કરવા પડે. આપણે કહ્યું હતું ને કે પારો હોય તો પારાને બાંધવા માટે પ્રક્રિયા કરવી પડે. પારો બંધાય નહીં, પાણી બંધાય, પારો ના બંધાય. મન છે એવું છે, સતત ચંચલ છે. ચિત્ત છે એવું છે, સતત ચંચલ છે. ચિત્ત સ્થિર ના થાય તો બુદ્ધિ સ્થિર ના થાય. અને તારે જે કરવાનું છે તે આ કરવાનું છે કે તારી મન, તારી બુદ્ધિ, તારો અહંકાર, તારું ચિત્ત એને મારી અંદર નિવાસ કરાવી દેવાનો છે. બસ, ઈશ્વર સિવાય કઈ નથી, તારા સિવાય કઈ નથી, ને હું તારા સિવાય કઈ નથી. આ પ્રમાણે જો તારું મન કેળવાય તો તારો ઉદ્ધાર થઈ જાય. સમુદ્રતા તો હું જ છું. આ એક ગતિ, આ કામ. અને આ કામ જેમણે કર્યા છે એવા અનેક ઉદાહરણો આપણી સામે છે. સીધે સીધું ગુજરાતમાં તો નરસિંહ મહેતો દેખાય છે. ને લે ઊંડી લખી દઉં, ક્યાંય તે છે, અહીંયા તે છે. તો એનો ઉદ્ધાર નક્કી છે. આ એક વાત છે. અને એ જ વાત હજુ આગળ ચાલવાની છે કે જો ચિત્તને સ્થિર ન કરી શકાય તો શું, એ નવમા અધ્યાયથી શરૂ થશે. અત્યારે આપણે આઠમા અધ્યાય અટકીએ છીએ. નવમા અધ્યાય તરફ હવે પછી આવતીકાલથી આગળ વધીશું. બારમો અધ્યાય બહુ જ સુંદર છે અને બહુ જ શાંતિથી સાંભળવા જેવો છે. મારી એને સમજાવવાની જે મર્યાદિત ગતિ છે એમાં હું પ્રયત્ન કરી રહ્યો છું. પણ આપણે ફરી એક વખત મળીશું ત્યારે બારમા અધ્યાયના નવમા શ્લોકથી આગળ વધીશું. ત્યાં સુધી વિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો.

આર લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સુમિત ને જૈસે સેલ સ્ટાર્ટ કિયા ઓર ગાડી આગે બઢી, ખુશ્બુ કી ખુશ્બુ ઓર હી જ્યાદા, પૂરે એટમોસફીયર કો પૂરી ગાડી કે અંદર બેહદ હી ખુશનુમા ઓર બઢિયા સબ આ રહી થી. સુમિત ને પૂછા કે આપકો મ્યુઝિક મેં પ્લે કરું તો કોઈ દિક્કત નહીં હૈ ના? તો ઉસને કહા કે નહીં, કોઈ બાત નહીં હૈ, આપ કર લીજીએ. ઓર ફિર સુમિત ને ગાના લગાયા, ગાના વો ભી એસા ગાના જિસે પુરાને મતલબ યે કહે સકતે હૈ ના કે જો ફેવરિટ ગાને હોતે હૈ, જો સાલો સાલ તક લોગો કો પસંદ આતે હૈ, વૈસા ગાના લગાયા. ગાના ભી મતલબ ઇતના બહેતરીન ગાના થા, વહીદા રહેમાન જી પે ફિલ્માયા ગયા ઓર દેવાનંદ સાહેબ કી પિક્ચર કા. ઓર યે ગાને કે સાથ મે થોડી દેર કે બાદ મે ખુશ્બુ ભી ગુનગુનાને લગતી હૈ. ખુશ્બુ કી આવાઝ સુનકર સુમિત કો લગતા હૈ કે ક્યા બહેતરીન સુરીલી આવાઝ, ક્યા ઇતની અચ્છી લડકી, ખૂબસૂરત હૈ, ઓર ઇસ ગાંવ મે ક્યું થી? વો થોડા સા મુસ્કુરાતે હુએ ઉસકી તરફ દેખતા હૈ ઓર ખુશ્બુ કો લગતા હૈ કે આ યે મેને અચાનક સે ગાના શરૂ કર લિયા, યે સહી નહીં હૈ. તો વો બોલી કે સોરી સોરી, મેને ગાને લગી, આપકો ડિસ્ટર્બ હુઆ હોગા. સુમિત ને કહા કે નહીં, આપકી આવાઝ જ્યાદા સુરીલી હૈ, મેં યે પુરાને ગાને કી રેકર્ડ કી જગહ આપકે મુંહ સે સુનના ચાહુંગા. ઓર ઇસી બાત પર દોનો મેં હંસી આ ગઈ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ગાડી કા પહિયા તો ચલતા રહા, કિલોમીટર્સ ચલતે રહે, સમય કા ચક્ર ભી ચલતા રહા, ઓર 4 ઘંટે કે સફર મેં 2.5 ઘંટે બીતના કોઈ બડી બાત નહીં થી. અબ 15 મિનિટ બાકી થે શાયદ મુશ્કિલ સે. ઓર ખુશ્બુને બતાયા કે અભી આગે વાલે 10-12 મિનિટ કે મોડ પર આપ મુજે વહાં પે છોડ દીજીએ, વહાં સે મુજે ટેક્સી મિલ જાયેગી યા ફિર ઓટો મેં કર લુંગી, વહાં સે 6 મિનિટ કે અંતર પર મેરા ઘર હૈ. સુમિત ને કડસી કે લી બોલા કે મેં આપકો વહાં છોડ દેતા હું, અબ તો હમ દોસ્ત હૈ. ફિર ખુશ્બુને કહા, ઇસીલિયે તો મેં કહે રહી હું કે દોસ્ત હૈ તો ફિર ફોર્માલિટી ક્યું, હમ ઇસી બાત કો આગે ક્યું એસે મોડ પર લે જા રહે કે જહાં પર જાકે શાયદ આપકો યા મુજે કુછ ઓર સવાલ કે જવાબ દેને પડે. ઓર ઇસી બાત પર દોનો પે ચુપ્પી સાધ ગઈ. પતા નહીં દિલ કી બાત હુઈ નહીં હુઈ, કોન્ટેક્ટ નંબર લેના થા નહીં લેના થા, મોબાઈલ દોનો કે પાસ થા, કુછ નહીં પૂછા, કહાં પે રહેતે હૈ, 5 મિનિટ કે બાદ મેં કૌન સી સોસાયટી હૈ, યે કુછ નહીં પૂછા સુમિત ને, ના હી ખુશ્બુ ને બતાયા. આરામ સે વહાં પર આઈ ખુશ્બુ, વહાં સે નીચે ઉતરી ઓર ઉસને અપની બેગ સે નિકાલ કર એક ગુલાબ કી પંખુડિયા જો એક છોટે સે પેપર રૂમાલ મેં ઉસને રખી હુઈ થી, ઉસને કહા કે આજ બચ્ચે મેરે લીએ એક ગુલાબ લેકે આયે થે, પર પંખુડિયા યે ગરમી કી વજહ સે ગિર ગઈ હૈ, પર મેને ઉસકો સંભાલ કે રખા હૈ, મેં આપકો કુછ ઓર નહીં પર યે એક ભેટ દેના ચાહુંગી એક દોસ્ત કો. સુમિત ઉસે દેખતા રહા. 2 મિનિટ કે બાદ ઉસને વો પેપર નેપકિન વાલી ગુલાબ કી પંખુડીઓ કો અપને હાથ મેં લિયા ઓર ખુશ્બુ એક સ્માઈલ દેકર વહાં સે નિકલી. થોડી

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
0: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈની, માનવીની ભવાઈ કે જ્યાં આપણે છેલ્લે અટક્યા હતા કે હવે દુકાળ પડ્યો છે, ખાવા માટે ધાન નથી અને બધાને ખબર છે કે જો હવે વરસાદ ન આવ્યો તો હવે આગળનું વર્ષ આપણે નહીં જોઈએ. બધા એકબીજાને મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવતા વર્ષે હોઈએ ના હોઈએ. રાજુને પણ કાળુ જઈને મળી આવ્યો છે, કારણ કે રાજુને મળવાની અને છેલ્લી વખત જોવાની કાળુની ઈચ્છા હતી. એનું જીવતર જોઈને કાળુનું હૈયું કંપી ઉઠે છે, પરંતુ થાય શું, પોતે પણ માંડ જીવે છે અને રાજુને પણ માંડ જીવાડી શકે એવી આશા છે. આગળ શું થાય છે પન્નાલાલ લિખિત આ પુસ્તક માનવીની ભવાઈમાં, જ્યાં માણસના જીવનની ભવાઈ, જ્યારે ભગવાન એ માણસના જીવનની પરીક્ષા લેવા બેસે છે અને આ પરીક્ષામાં માણસ કેવી રીતે ખરો ઉતરે છે. જે જીવી જાણે છે, જે પરિશ્રમ કરી જાણે છે, જે ધીરજ રાખે છે, ખંત રાખે છે એ માણસ અને જે વધારે પડતો ઉત્સાહી થઈ જાય છે, ગુસ્સામાં આવેશમાં આવી જાય છે એ માણસ કેવી રીતે પોતાનું જીવન આ બંને વ્યક્તિત્વ અલગ અલગ રીતે જીવી જાણે છે, જાણીશું આજના એપિસોડમાં. મળું છું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ

0: વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.
1: કાળોની વાટમાં આવતો બગડો આ છપનો કાળ મર્યો જાણે ખાવ ખાવ કરી રહ્યો હતો. પક્ષીઓએ ભૂખે તરસે વલવલતા હતા. ચૈતરના વાયરા એ લૂ વાય સાવ લુખી. જ્યારે બળી જળી ધરતી તો કાળુના પગને દુશ્મન બની બેઠી હોય એમ ખોયણા જ ચામતી હતી. પણ કાળુનું ધ્યાન એ તરફ ન હતું, મગજમાં એક વિચાર ઘૂમતો હતો. રાજુ પેલા સાહકારને પોતાની કાયા તો નહીં સોંપી દેને, તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો. ધરતીનું પડ એ ભલે ફરે પણ રાજુ નહીં ફરે. એ ભલે ને ભૂખની મારી કાલ મરતી હશે તો અત્યારે મળશે પણ. અને કાળુના શંકા લાવવા બદલ પોતાની જાતને તિરસ્કારી રહ્યો હતો. અરે તું હજુ એ રાજુને નથી ઓળખી? એ ચોરી કરશે, લૂંટ ચલાવશે, અરે વિપરે તો વાઘણની પેટે કંઈક ભાઈઓના ઘાણ કાઢી નાખશે. પણ એ વાતે તો એ કાચી પડે એમ નથી. છતાંય કાળુએ પેલા અનાજની ગાંસડીઓ અને ઘરના માનવીઓનો હિસાબ ગણ્યો. રાજુ કરકસર કરીને એક મહિનો ખેંચી કાઢશે અને એણે નક્કી કર્યું તો એ 15 દાણામાં એક આંટો તો મારી જ આવીશ. આ સાથે ભલેના પગની ચૂડીઓ, કાંટો ને લોણીઓ વગેરે બલોયાની ચીપો અને 3-4 વીંટીઓએ એણે ગણી કાઢી. હોકે વીંટેલા 8-12 આનાની ભાર એની બાળા ગણવાની ન ચૂક્યો. બબડ્યો, આ બધું ફૂંકી ખાતા એક મહિનો નહીં નીકળે ને આગળ શું? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પેલી ગાંસળીઓને દરદાગીના ઉપર બે માસ કાપી નાખતા એણે સવાલ કર્યો, બાર બાર મહિના ગયેલો વરસાદ જેઠના પાછલા 15માં નહીં વળે કંઈ? અને જેઠનું પાછલું પખવાડ્યું અત્યારે ન આવીને ઊભું હોય? તેમ કાળું બોલી ઉઠ્યો, ચોમાસું બેઠા પછી જખ મારે છે, જાડોની કુંપળો અને ભાજી ખાઈને દન કાઢશું, પણ એકવાર વરસાદ વરસે છે? આ બધી ગણતરી લીધી હોય એમ ગામની સીમમાં આવવાની હોય, કાં તો ઢળી ચૂકેલા સૂર્યની ઓછી પડેલી ગરમીને આભારી હોય. એણે જોરથી પગ ઉપાડ્યો, પણ એ ઉપડ્યો પગ અધ્ધર જ રહી ગયો. ગામની ઓતરાતી પા નદીને છેલ્લે એક ચીજ સંભળાઈ, દોડજો ઢોરોમાં ધાડ પડી દોડજો. કાળુના અંગમાં એક આંછી કંપારી ફરી. અરે, આસપાસના ઝાડ અને હવામાં શાંતિનો સન્નાટો બોલી રહ્યો. ત્યાં તો પેલી બૂમનો અવાજ સાંભળતા ગામ જાણે આભલા ગજવી મૂક્યા. હોઈ આવ્યા રે, હોઈ આવ્યા, દોડો દોડો, સામી ડુંગરીએ નાગજો, સામી ડુંગરીએ નાગજો ખાંગાઈ. થાંભલો બનીને ઊભેલો કાળું ભાનમાં આવ્યો. તેનું અંગ પ્રત્યંગ કંપી ઉઠ્યું, શૂર ચડ્યું, પગ ઉપાડવા ફંટાયો ડાબે હાથે. ન શેઢા ગણ્યા, ન પાળી ગણી, એક બે ઠેકાણે તો માથા ભરભરની વાડોએ બંટી ગયો. જ્યારે બાંટા તો જાણે દોડતા પગમાં આવતા જ નીકળી ગયા. નદી કાંઠે જાણે એને રાડ પાડી. ગણી લેજે ગળીઓ ગણવી હોય તો, અને કે ક્યારે કરી.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ગામમાં બે જણના અવાજ બુલંદ હતા, એક કાળોનો અને બીજો વેચાતનો. સૌ કોઈએ અવાજ પારખતા હતા, તેથી જ ડુંગરીઓમાં વેચાત રાડ પાડી ઉઠ્યો. બાર નથી આવ્યો છે મારો ભેરું છે, પણ આ ભેરુડો તો એ અવાજ તરફ જવાને બદલે બાજુમાં ફંટાયો. જાડી ઝાંખરામાં કાળું ઉગડીએ ઉગડીએ ધપે જતો હતો, સરતો હતો વાળમાં જેમ જૂ સરે તેમ. પણ તેનો એ અર્થ ન હતો કે કાળું આ વનવગડાના માનવી કરતાં વધારે દોડતો હતો. અરે, એમના માએ કોઈ ન કોઈ દોડતા સસલાને પકડી લેનાર હતા, પણ શું કરે, એક તો ભૂખના મારેલા હતા અને બીજા માર્યા ઢોરે. લાકડી મારીને ભેંસોને ધણીએ દોડાવતા હતા, અને વળી ઠંડી જાત દોડી દોડીને કેટલી દોડે. છતાંય ગામની વાર આવે એ પહેલાં તો એક લોક ડુંગરીમાં બેસી ગયા, અને પછી પેલી કહેવત કંઈ ખોટી નથી, પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચડેલો ભીલ કોઈથી ન માને. દાંત પીસતા ને હાથ ઘસતા રામો ભગો

આનો કોદર વગેરે જુવાનો અને શંકરદા કાસમ સરખા અથેડ રોઈ ઉઠ્યા બા, હવે શું ટકવા દે આપણને? લૂંટારા એને નથી રોતા, પણ રોવાનું તો ઘર ભાળી ગયા છે ને, વગેરે બળાપો કરતા પાછા ફર્યા. જ્યારે ગામમાં તો રોપીટનો કાળો કહેર થઈ ગયો. અરે, એ ગયું એને નહોતા રોતા, રોતા હતા હતું એને. ભયંકર ભાવિ માટે માં રોતી હતી, માં રોતી હતી માટે બાળકો છળી જતા હતા. કોણ કોને દિલાસો દે? આપ વાટ્યા પછી થીગડા ક્યાં દે? ડુંગરો રૂઠ્યા તે શણું કોનું શોધે?

આખા યાબમાં જો રોગ કડકમ થઈ હોય તો એક વેચાતના ઘેર, કારણ કે એને 7 ભેંસોમાંથી 2 પાછી લાવ્યો હતો. અલબત્ત આડી અવળી રહી ગયેલી ગામમાં 4-1 ભેંસો સાથે. તો પેલી બાજુ કાળુને ત્યાં ભલી બારણે માથા પછાડતી હતી. વેચાત ભાઈ તો એકલા આવ્યા ને કોઈ જાઓ રે મારા આદમીને ખબર કરો. હાય હાય, હવે શું, કાળનો મર્યો એપીટો ધાડમાં પડ્યો હશે ને ભીલાય. હાય હાય રે, કોઈ જાઓ રામાભાઈ કોદરભાઈ, ઘણા ધન ભેગા બેસીને તમાકુ પીધું છે તો ખબર કરો એમની. તો વળી વેચાતને વિનવી આવી. વળી પાછા 15-1 જુવાનો નીકળી પડ્યા. બાજુમાં ફંટાયેલો કાળુ એક શ્વાસે ડુંગરી ચડતો અને ઉતરી પડતો એક નાનકડી ઘાંટી આગળ જઈ પહોંચ્યો. મોટા મોટા પાણા લાવીને એ ઘાંટીની ઉપલી ધાર ઉપર ગોઠવી દીધા. મેનમાં તલવાર ઢીલી કરી રાખી હતી અને એક કામઠા પર તીર ચરાવી એક ખાખરીનું ઓથ લઈ અને ધાડની રાહ જોતો હતો. સરવા કરી પેલા કાળુના કાન પર કોઈ મરતા કપાતા ઢોરનો અવાજ પડ્યો. એ બબડ્યો, કાં તો આ ઘાંટી વટાવતા તો બધાએ ઢોર પૂરા થઈ જશે. વળી ઉઠ્યો ને દબાતો બીજી ડુંગરીએ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: અને ચડતાની સાથે જ એણે જે દ્રશ્ય જોયું એ કાળું એના અવતારમાં અને સાતે અવતારમાં નહીં ભૂલી શકે. 20-25 હાડપિંજર પેલા મરેલા ઢોર ઉપર તૂટી પડ્યા હતા. દાંત છર્યો હતી ને દેવતા તો પેટમાં ભડભડતો જ હતો ને. કાળું કંપી ઉઠ્યો. ક્ષણ ભર તો એને વહેમ પડ્યો કે એ માણસ છે કે ગીધડા. ગીધની જેમ જ થઈ રહ્યું હતું. પેલા છોકરાઓને હડસેલા કોઈ મારતું હતું તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અક્કડે પગ એ બબ્બે જણા બચકા ભરતા હતા, જ્યારે તલવારો સાથે ચડી બેઠેલા પેલા બે જણ કાપી કાપીને લંગોટી ઉપરાંત કપડું હોય તો એ ખોળો વાળે ને બગલમાં મારતા તો વળી પેટ અને સાથળ વચ્ચે દબાવતા હતા. તલવારનો ડર હતો તોય કોઈને કોઈ એકાદું લોચો તાણી લેતું. કાળું કમકમી ઉઠ્યું. રોમે રોમ ખડા થઈ ગયા. મારવાનું તો સૂજ્યું જ નહીં ને આંખમાં આંસુ આવી ગયા. અરે તારું મૂળ જાય ભગવાન, મને એક જણાની આ દશા? ડુંગરા ફાટી પડે એવો નિશ્વાસ નાખતા બબડ્યો. જગતમાં ભૂંડામાં ભૂંડું જો કોઈ હોય તો એક આ ભૂખ છે. કાળુના હાથ કરતા એ મનમાં બાપની જેમ નામ કરી જવાની પેલી તમન્ના વધારે સળવળતી હતી. પણ અહીં પેલું ઢોરને માનવી બધાએ મરેલા હતા, કોને મારે?

0: લી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: અરે મારવાનું તો એક બાજુ રહ્યું, પેલા હાડ પિંજરોની આસપાસ ટળવળતા પેલા બાળકોને જોઈ ઉલટાનો બૂમ પાડવા ગયો. અલે એ કાંજરો, પેલા બાપડા છોકરાઓને તો કોઈ આપો. અને રખીને ક્યાંક બોલી પડ્યા તું, એ બીકે હોય કે પછી પેલું દ્રશ્ય અસહ્ય થવાથી એ ત્યાંથી ખસી ગયો. ને શું કરવું એમ વિચારતો હતો ત્યાં તો 50-એક હાડપિંજરોનું ટોળું 15-એક ઢોર સાથે પેલી નાળ તરફ જતું જોયું. પેલા ઢોરમાં પોતાની ભેંસ જોઈ તો એને તમન્ના જાગી, એકલે હાથે મારી ભેંસ વાળી લઈ જાઉં તો હું વાલા પટેલનો દીકરો ખરી. અને વળી કાળું પેલી ઘાંટી ઉપર જઈ બેઠો, તલવાર મ્યાનમાંથી બહાર કાઢી ખાખરીનું ઓથું રાખી જોઈ ગયું. એ 50 માણસોના ટોળાએ 8-10 જણાની જગ્યા રોકી હશે. એમાં જુવાન હતા, યુવતીઓએ હતી, પણ માત્ર લંગોટીને સ્થાને ઝાડના પાન અને છાલ વીંટાળ્યા હતા, છતાંય ઓળખવા ભારે પડી ગયા. આજથી 8-1 માસ પર એક એક દડો ધાવણ ભરી રહેલા પેલા સ્તન છાતીમાં પાસા પેસી ગયા હતા. ચામડી લટકતી હતી અને તે જાણે રંગની કાળી રેખાઓ ન દોરી હોય, જાણે પાછળ આવતા ડોસા ડોસી તો ઢસરડા તાણતા હતા, કાયાને જીવતર નાય. આ બધાના પગમાં અટવાતા છોકરા ખાવું આઈ અને મરી ગઈ રે ઓ આઈયા એમ બોલી જવાની શક્તિ ખોઈ બેઠા હતા. કાળું જાણતો હતો એમના પગ પગમાં તણખલું જોડવા જેટલી શક્તિ નથી, પણ અત્યારે આગળ ચડતા અને ચારે પગ જેટલું જોર એક આવ્યું ક્યાંથી છે? એ ઢોરને માનવીની પેલી ઘાંટી લગોલગ આવે ન આવે, એક જણાએ, બે જણાએ, 5 જણાના ના કહેવા છતાંય એક પાડીના ગળા પર ખાંટું છીંકી પાડ્યું. ને પેલા ના ના કરનારાઓ પણ એક એક સુરાવી

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: અને એ પહેલા ઢોર પર જાણે ગોળાના ટેફા પર મકોડા ફરી વળ્યા તો હથિયાર વગરના હાથ ઘસવા લાગ્યા. મારવા છતાં કગરવા છતાં કોઈએ તલવાર ના આપી કેવી રીતે આપે? પેલો ઢોર પર ઝીંકે એટલી જ વારમાં અહીં જીવ નીકળી ગયો તો 5-10 જણ આ નિશસ્ત્ર માનવી મૂંઝાઈ રહે. પેલા લોક બચકા ભરી ભરીને લોહી પીને જાફત ઉડાવતા હતા જ્યારે આમને. અને સાચે જ જો પેલા ઢોર શાંત ઊભા રહે અને એમ હોય તો આ લોકો વાઘની જેમ વળગીને બચકી ખાત. માણસ હોત તોય ગળે ફાંસું દઈને મારી ખાત પણ આવડા મોટા ઢોરને. એક ટોળીએ છરીનું કામ લીધું તો બીજી ટોળીએ કુહાડીનો ઉપયોગ કર્યો તો હથિયાર વિનાની ત્રીજી ટોળી પેલી કાંટીનું એક દોડ્યું ઢોર પૂર્યું. બે બાજુથી પથ્થરોનો મારો જણાવ્યો. ખુન્નસે ચડેલા અશક્ત માનવીની અધીરતા એ પેલા સશક્ત ઢોરના ધમ પછાડા. રાજુને જવાબ આપતો હોય એમ નિશ્વાસ નાખતા કાળું બબડ્યો. તું કહેતી હતી પણ મેં આજે ધરાઈને ભૂખ ભાળી અને કાળુના મારવાનું તો ભૂલી જ ગયો.

પણ ઉલટાનું આલોકની લાયમાં ભરાઈ પડ્યો. ક્ષણમાં તો અનેક વિચારો આવી ગયા. આલોક ક્યારે મારી રહેશે અને ક્યારે ખાવા ભેગા થશે? બિચારો ઢોર ક્યારે છૂટશે?

0: innervation of a puri swelling is not really completely understood by scientists today. So whether it is the swelling of a puri or the shrinking bright part of moon after Purnima, let your careful observations guide you along your explorations into the investigate world of science. Happy investigating. Chapter 1 ends here.
1: Curiosity. You were just listening to this audiobook, Textbook of Science for Grade 8. Narration, Harpreet Kaur. Sound recordist, Mohammad Faizan Khan. Assistance in production, Amarjeet Sarkar. Directed and produced by Vimlesh Chaudhary. This audiobook is brought to you by CIET NCERT, New Delhi, India.
2: Shrota Mitru, Tame Sambhali Raha Chho 91.4 FM, Radio Palanpur, Community Radio Station, Banaskantha District Kelavadi Mandal Sanchalit, A Radio Station Par Tamara Pratibhao, Tamara Sandeshao Ane Tamari Vatone Mokli Aapva Mate, Tame 90.4 FM Radio Palanpur Na Facebook Page Par Jai Shako Chho, Ane Tamari Vatne Tya Post Kari Shako Chho. Sade Sade Tame Amne WhatsApp Pan Kari Shako Chho, Radio Palanpur Par Tamari વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 96 68 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
3: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: લાંબા સમય પૂર્વે એક જંગલમાં ચાર ગાયો રહેતી હતી. તેઓ ચારેય બહેનપણીઓ હતી, હંમેશા સાથે જ રહેતી, સાથે જ ચરવા જતી, અને જ્યારે કોઈ જંગલી પ્રાણીનો હિંસક હુમલો થવાનો ભય લાગતો ત્યારે ચારેય એકબીજાને ખૂબ સાચવતી. પણ ચારે ગાયોની આ એકતાપૂર્ણ મૈત્રીના કારણે વાઘ અને સિંહ કદી પણ એમની ઉપર હુમલો કરી શક્યા ન હતા અને એમને મારીને ખાઈ શક્યા ન હતા. સિંહની ઘણા લાંબા સમયથી આ ચાર ગાયો પર મીટ મંડાયેલી હતી, પણ એ કશું જ કરી નહોતો શક્યો. એક દિવસ આ ચારેય ગાયો છૂટી પડી ગઈ અને પોતપોતાના રસ્તે ચરવા ચાલી નીકળી. સિંહ આજ તકની રાહ જોતો હતો. ઝાડીઓની પાછળ પોતાને છુપાવી અને ગાયની પાસે આવવાની રાહ જોતો બેઠો હતો. ગાય ચરતી ચરતી ગાય ચરતી ચરતી જેવી ઝાડીઓની નજીક આવી કે તરત જ સિંહે તરાપ મારી અને ગાયનો શિકાર કર્યો અને ખાઈ ગયો. આમ એક પછી એક ચારેય ગાયો સિંહનો શિકારનો ભોગ બની.
0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
1: ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું. મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી. જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો. શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું, તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે. જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું. તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું. તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે. ઘોડાએ તેમ કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું. જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું, ચાલ. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે. હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઊઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો, અને ઘોડો તો ઝાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર દોડવા લાગ્યો, અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા

લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.

એક મોટું ઝાડ હતું. ઝાડની બખોલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ તે ચણતી એક ડાંગરના ખેતરમાં જઈ ચડી. લીલી મજાની ડાંગર ફોલીને ચોખા ખાવામાં તે તલ્લીન થઈ ગઈ. સાંજ પડી પણ તે પોતાની બખોલમાં ગઈ જ નહીં, રાત્રે પણ અહીં જ રહી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ તે ડાંગરના ખેતરમાંથી પોતાની બખોલમાં ગઈ જ નહીં. અહીં ઝાડની બખોલ ઘણા દિવસથી ખાલી હતી એટલે તેમાં એક સસલું આવીને રહેવા લાગ્યું. ડાંગરનું ખેતર કપાઈ ગયું એટલે ચકલી તાજી માજી થઈને પેલા ઝાડ પાસે આવી. ત્યાં તેણે જોયું તો પોતાની બખોલમાં એક સસલું હતું. સસલાને જોઈ ચકલી બોલી ઉઠી, અરે મારી બખોલમાં તું કેમ બેઠું છે? જો અહીં તો મારો માળો બાંધેલો છે, અહીંથી નાસી જા, નહીં તો ઝઘડો થશે.

0: ઝઘડો ભલે થાય, પશુ પંખીઓને તો જે રહે તેનું ઘર ગણાય, એટલે અત્યારે આ મારું ઘર છે, આ ઘર તારું નહીં મારું છે, ચકલી જોરથી બોલી. બંને વચ્ચે કજિયો વધી પડ્યો. છેવટે તેમણે કોઈ ત્રીજા જણની પાસે ન્યાય કરાવવાનું ઠરાવ્યું અને બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં એક નદી આવી. નદી કાંઠે એક રાની બિલાડો હતો. બિલાડો ચકલી અને સસલાને પોતાની પાસે આવતા જોઈ આંખો મીચી અને એક હાથ ઊંચો કરી પૂર્વ દિશાએ સૂર્ય સામે મોં રાખી ઉપદેશ કરવા લાગ્યો. સાંભળો, આ સંસાર અસાર છે, જીવન નાશવંત છે અને સગા સંબંધીનો મેળો સ્વપ્ન જેવો છે, માટે સંસારની કોઈ વસ્તુ ઉપર મોં રાખવો નહીં. બધી વસ્તુઓ મારા જેવા સુપાત્રને પોતાના હાથે જ દાનમાં આપી દેવી, હાથે તે સાથે. આ સાંભળી સસલાએ કહ્યું, ચકલી, આ કોઈ તપસ્વી લાગે છે. ચકલી બોલી, અરે, આ તો મારો સહજ વેરી છે, એની સાથે તો દૂરથી વાત કરવી જોઈએ. સસલો અને ચકલી બંને બોલ્યા, હે ઉપદેશક તપસ્વી, અમારી વચ્ચે એક વિવાદ થયો છે, એનો તમે ઉકેલ લાવી આપો. અન્યાય લાગે તેને ખાઈ જજો. શું કહો છો? હું હિંસા કરું? પાપનો પોટલો બાંધી નર્કમાં જાઉં? હમણાં ઊભા રહો, મને ધ્યાન ધરવા દો. ધ્યાન ધર્યા વિના હું કોઈને મારો નિર્ણય કહેતો નથી. ચકલી અને સસલો ચૂપચાપ રહ્યા. બિલાડાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. પછી ધીમેથી આંખો ઉઘાડીને કહ્યું, હવે જે હોય તે કહો, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનો નિર્ણય સંભળાવીશ. ચકલી અને સસલાએ પોતાની વાત કહેવા માંડી એટલે બિલાડો બોલ્યો, મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને મને બરાબર સંભળાતું નથી, માટે મારા કાન પાસે આવીને નિર્ભયપણે કહો. હું સંત પુરુષ છું, જે કહીશ તે પક્ષપાત વિના કહીશ, કોઈને અન્યાય નહીં કરું. ભોળા ચકલી અને સસલો બિલાડાના કાન પાસે મોઢા રાખીને વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઢોંગી બિલાડે પગ નીચે ચકલીને દબાવી અને મોઢાથી સસલાને ઝડપથી પકડી લીધું અને બંનેને મારીને ખાઈ ગયો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
0: એક સમય એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે 4 મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવન

ભક્તિ ગામની જગ્યાએ જાય છે। ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાય છે અને મંદિરમાં પૂજા કરે છે। મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે। તે લોકો મુનિને નમસ્કાર કરે છે। મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે। મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ। જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો, તમને ખજાનો મળશે। જે મળે તે લઈને ઘરે જતા રહેજો। તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે। રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે। તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે। તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે। તે તાંબુ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર.
1: મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

मेरी गली, कभी आना तू मेरी गली, समझ क्या।

0: गले है, कभी आना तुम मेरे गले,
1: कभी आना तुम अपनी गली,
0: कभी आना तुम मेरी गली।
2: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
3: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર।
2: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો।
3: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે.

4 99 66 88 9512 99 66 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95

12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

थोड़ा सफर का मजा लीजिए ऐ हुजूर।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: અભી અલવિદા મત કહો.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો,

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ.

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે

0: મિત્રો, સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિની ભાષા છે, આપણી જીવનશૈલીનો પ્રાણ છે. પરંતુ સંસ્કૃત ઘણી કઠિન ભાષા છે, ગોખણપટ્ટીની ભાષા છે એવી જે માન્યતા છે એ ખોટી છે. આપણને સૌને સંસ્કૃતમાં પરિચય થાય અને આ પ્રસારણ સાંભળીને આપ પણ સંસ્કૃત શીખી શકો એ માટે આ પ્રયોગ શરૂ કરીએ છીએ. તો આજથી શરૂ કરીએ છીએ રેડિયો પાલનપુર 90.4 FM પર સંસ્કૃત શિક્ષણ. મિત્રો, શરૂઆત આપણે સુભાષિતથી કરીએ. મારી સાથે અહીં કેટલાક મિત્રો છે, એ પણ સહયોગ આપશે અને આપ પણ એને જ્યાં હો ત્યાં આ સુભાષિતને અનુસરી શકો છો. ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ,
1: ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ,
0: કાર્યાણિ ન મનોરથૈ,
1: કાર્યાણિ ન મનોરથૈ,
0: નહિ સુપ્તસ્ય સિંહસ્ય,
1: નહિ સુપ્તસ્ય સિંહસ્ય,
0: પ્રવિશંતિ મુખે મૃગા,
1: પ્રવિશંતિ મુખે મૃગા.
0: મિત્રો, આ સુભાષિતમાં ઉદ્યમ એટલે કે પરિશ્રમની વાત છે અને પરિશ્રમ વિના ગમે તેવો મનોરથ હોય પણ સિદ્ધ થતો નથી. સુતેલા સિંહના મુખમાં હરણ એટલે કે મૃગ સામે ચાલીને પ્રવેશ કરતા નથી એ દ્રષ્ટાંત આ સુભાષિતમાં આપણને ઉદ્યમ કરવાનું મનોબળ પૂરું પાડે છે. સંસ્કૃત શીખવું સહેલું છે, તો આવો આપણે ઉદ્યમ કરીએ અને સંસ્કૃત સરળતાથી શીખીએ. સૌ પ્રથમ આપણે પરિચય લઈશું અને સંસ્કૃતમાં પરિચય કેવી રીતે થાય એના માટે મારી સાથે અહીં સહાયક મિત્રોમાં પરીક્ષિત અને મેઘના છે. તો આપણે તમે પણ તમારી જાતે આનું અનુસરણ કરી અને સંસ્કૃત શીખી શકશું. સૌ પ્રથમ પરિચય માટે મમ નામ મયુરહ, એટલે કે મમ શબ્દનો પ્રયોગ કરી અને પોતાનું નામ બોલવાનું છે. તો મારા મિત્રોને અહીં એટલે કે આપને હું જરા આનું અનુસરણ કરવાનું કહીશ. મમ નામ મયુરહ. આપ પણ પોતાનું નામ બોલશો.
2: મમ નામ પરીક્ષિતઃ.
0: ખૂબ સરસ. અહીં મમ શબ્દની આગળ કે નામ શબ્દની પાછળ ક્યાંય આપણે વિસર્ગ જોડવાનો નથી, પણ પોતાના નામ સાથે વિસર્ગ એટલે કે હનું ઉચ્ચારણ થવું જોઈએ. ફરીથી હું જરા એક વખત આપને બીજી વખત આનો પરિચય કરાવું છું. જેમ કે મમ નામ મયુરહ.
2: મમ નામ પરીક્ષિતઃ.
0: ખૂબ સરસ. તો અહીં પરીક્ષિતઃ એમાં હ એ વિસર્ગ છે જેને આપણે ધ્યાનપૂર્વક ઉચ્ચારણ કરવું જોઈએ. જો આપણે કોઈ સામે કોઈ મહિલા હોય તો એને કેવી રીતે પરિચય લઈશું તો એ પણ જરા ધ્યાનમાં જોઈ લઈએ.
3: મમ નામ મેઘના.
0: ખૂબ સરસ. અહીં પણ મમ શબ્દથી આપણે પોતાનો પરિચય આપી શકીએ છીએ. પણ આપણે જો કોઈનો પરિચય લેવો હોય તો એને શું પૂછશું? તો અહીં આપણે પુરુષ હોય તો ભવતઃ નામ કિમ એવું પૂછવું જોઈએ. અહીં મારી સમક્ષ છે, આપ પણ જરા પોતાનું નામ અનુસરણ કરી શકો છો. હું પૂછું પછી આપ એનું અનુસરણ કરજો. ભવતઃ નામ કિમ?
2: મમ નામ પરીક્ષિતઃ.
0: હા, ખૂબ સરસ. તો હું અહીં મમ નામ મયુરહ એમ પોતાનો પરિચય આપું છું ત્યારે સામે તમારો પરિચય લેવા માટે એટલે કે આપણે બીજાનો પરિચય લેવા માટે ભવતઃ નામ કિમ એવું પૂછીએ છીએ. તો આપ પણ બીજાનો પરિચય લેવા માટે

0: એ પ્રશ્ન કરી શકો છો.
1: ભવતઃ નામ કિમ?
0: ખૂબ સરસ, મમ નામ મયુરઃ. એ જ રીતે જો સામે મહિલા હોય તો આપણે એમને પૂછીએ, ભવત્યાહ નામ કિમ?
2: મમ નામ મેઘના.
0: ખૂબ સરસ. તો મહિલાઓ ભવત્યાહ નામ કિમ એમ જો પૂછતા

0: શબ્દ ઉપયોગ કરવો અને બીજાનો પરિચય લેવા માટે ભવતઃ અથવા ભવત્યઃ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ફરીથી એકવાર આપણે અભ્યાસ કરીએ. જો અહીં પુરુષ સ્ત્રીને પૂછતો હોય તો
1: ભવત્યઃ નામ કિમ,
2: મમ નામ મેઘના, ભવતઃ નામ કિમ,
1: મમ નામ પરીક્ષિતઃ.
0: ખૂબ સરસ. એ જ રીતે મહિલા પણ પુરુષને પૂછવા માટે ભવતઃ, એટલે કે આપણે અંદરોઅંદર કોઈને પુરુષને પૂછતા હોય તો ભવતઃ, અને કોઈ મહિલાને પૂછતા હોય તો ભવત્યાઃ. આપણે એક વખત ફરીથી અભ્યાસ કરીએ. મમ નામ મયુરઃ, આપ પણ આપનું નામ બોલશો.
1: મમ નામ પરીક્ષિતઃ,
2: મમ નામ મેઘના.
0: સરસ. હવે આપણે બીજાને પ્રશ્ન પૂછીએ પરિચય લેવા માટે, તો પુરુષ છે તો શું પૂછશું?
2: ભવતઃ.
0: અને જો મહિલા હશે તો
2: ભવત્યાઃ.
0: ખૂબ સરસ. મિત્રો, હવે આપણે કેટલીક નજીકની અને દૂરની વસ્તુઓનો પરિચય કેવી રીતે કરી શકીએ અને એને સંસ્કૃતમાં કેવી રીતે બોલી શકીએ એ આગળ શીખીએ. અહીં મારી સમક્ષ કેટલીક વસ્તુઓ ગોઠવેલી છે અને મારા સહાયક મિત્રોને પણ એનો હું પરિચય સંસ્કૃતમાં કરાવું છું. જેમ કે કેટલાક શબ્દો પુલ્લિંગવાચક છે એ વસ્તુઓ હું પહેલાં નામ બોલી જોઉં. અહીં એક થેલો પડ્યો છે જેને આપણે કહીએ છીએ સ્યુતઃ. થેલાને સંસ્કૃતમાં સ્યુતઃ કહીએ છીએ. એ જ રીતે આ ખુરશી છે જેના ઉપર આપણે બેઠા છીએ, તો એને આસંદઃ.
2: આસંદઃ.
0: સરસ. એ જ રીતે જેમ આપણે મયુરઃ, પરીક્ષિતઃ, વૃક્ષઃ, આસંદઃ, સ્યુતઃ, આવા શબ્દો બધા વિસર્ગવાળા પુલ્લિંગ છે એવું યાદ રાખીએ, અને પછી આગળ એનો પરિચય દૂર છે કે નજીક છે એ કેવી રીતે બોલાય એ આપણે હવે શીખીએ. તો અહીં મેં કેટલીક વસ્તુઓ નજીકમાં રાખી છે, એવી જ વસ્તુ કેટલીક દૂર હોય તો એના માટે શું કહેવું એ શરૂઆતમાં આપણે શીખીએ. જો મારી પાસે, એટલે કે આપણી પાસે ખુરશી છે, આપણે આગળ જોયું કે આસંદઃ એટલે ખુરશી, તો નજીક છે એટલે એને આપણે કહીશું એષઃ આસંદઃ. શું કહીશું?
2: એષઃ આસંદઃ.
0: ખૂબ સરસ. એ જ રીતે બેગ છે, થેલો, સ્યુતઃ, તો આપણે ફરી કહીશું એષઃ સ્યુતઃ. હા, આપણી પાસે કોઈ યુવાન હોય તો આપણે એને કહીશું એષઃ યુવકઃ.
2: એષઃ યુવકઃ.
0: જો નજીકમાં વૃક્ષ હોય તો એષઃ વૃક્ષઃ. જો ઘડો હોય, માટલું, એટલે કે ઘટઃ, તો એષઃ ઘટઃ. તો મિત્રો, નજીક માટે એષઃ શબ્દ પ્રયોગ કરીએ છીએ અને દૂર માટે સહ શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ અને વિચારીએ કે જો ખુરશી દૂર છે તો પછી આપણે કહીશું સહ આસંદઃ. શું કહીશું?
2: સહ આસંદઃ.
0: જો વિચારીએ કે થેલો દૂર છે તો પછી સહ સ્યુતઃ. સહ
2: સ્યુતઃ.
0: હા, વૃક્ષ દૂર છે એમ કહીશું ત્યારે સહ વૃક્ષઃ. કોઈ યુવાન દૂર હોય તો પછી સહ યુવકઃ. ખૂબ સરસ. તો મિત્રો, એષઃ નજીક માટે બોલશું, સહ દૂર માટે. અને જ્યારે પુલ્લિંગ શબ્દો હોય તો વિસર્ગ લગાવવાનું ભૂલીએ નહીં. એટલે હવે આપણી આજુબાજુમાં પિતા, બાળક કોઈ હોય તો આપણે એનું નામ બોલતી વખતે નજીકમાં હોય ત્યારે એમ કહીએ એષઃ પરીક્ષિતઃ. તમે મને કહી શકો, તમે પણ બાજુવાળાને કહી શકો છો
1: એષઃ
0: મયુરઃ.
1: મયુરઃ.
0: ખૂબ સરસ. હવે આપણે કેટલાક સ્ત્રીલિંગ શબ્દોનો પરિચય લઈએ. અહીં કેટલીક સ્ત્રીલિંગ વસ્તુઓ છે એના નામ પરિચય હું આપને કરાવું છું. આપની આજુબાજુમાં પણ આવી જે શબ્દો હોય એને સ્ત્રીલિંગ સમજી શકીએ. જેમ કે આપણા ત્યાં બધા આ અને ઈ વાળા શબ્દો સ્ત્રીલિંગ છે એવું સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ. જેમ કે અહીં મારી પાસે એક વિંટી છે, તો એને આપણે મુદ્રિકા. આપની પાસે કોઈ બહેન હોય એનું નામ હોય, જેમ કે અહીં મેઘના,

0: એ જ રીતે કંઈક પદાર્થ હોય, જેમ કે અહીં એક બોટલ છે જેને આપણે કહીએ કૂપી, તો આ બધા શબ્દો સંસ્કૃત શબ્દો છે જે સ્ત્રીલિંગ શબ્દો ઓળખાય છે. જેમ કે ચાવી, તો ચાવીને આપણે કહીએ છીએ કુંચિકા. તો મિત્રો, આવા દ્વિચક્રિકા એટલે કે સાયકલ, નદી, આવા બધા શબ્દો સ્ત્રીલિંગ છે. હવે એ શબ્દો નજીક છે, દૂર છે એ આપણે કેવી રીતે કહી શકીએ? તો એના માટે ફરી આપણે જરા એક આગળનો અભ્યાસ જોઈએ. સ્ત્રીલિંગ શબ્દોને નજીક છે એમ કહેવા માટે આપણે એશા એવું કહીએ છીએ. જેમ કે અહીં એક પેન છે, તો એ પેનને સંસ્કૃતમાં લેખની કહીએ છીએ. તો હું કહીશ એશા લેખની. શું કહીશું આપણે?
1: એશા લેખની.
0: હા, આપણી પાસે જો ચાવી હોય એટલે કે કુંચિકા હોય તો આપણે કહીશું એશા કુંચિકા. હવે આપણી પાસે જો બોટલ હોય અને આપણે એને કૂપી કહીએ છીએ તો પછી આપણે કહીશું એશા કૂપી. કોઈ મહિલા હોય તો આપણે કહીશું એશા મહિલા. જો આપણી પાસે વિંટી હોય તો આપણે કહીશું એશા મુદ્રિકા. મિત્રો, જેમ નજીક બતાવવા માટે એશા કહીએ છીએ, એમ દૂરની વસ્તુ ઓળખાવવા માટે સા એવો શબ્દ પ્રયોગ થાય છે. તો અહીં ચાવી આપણાથી દૂર છે અને તે બતાવવું હોય, કેવું હોય, તો આપણે કેવું જોઈએ? સા કુંચિકા, સા કુંચિકા. જો આપણાથી બોટલ દૂર હોય તો આપણે એમ કેવું જોઈએ? સા કૂપી. જો આપણાથી સાયકલ દૂર હોય તો આપણે કેવું જોઈએ? સા દ્વિચક્રિકા. તો મિત્રો, જેમ પુલ્લિંગ માટે સહ એશ નજીક, દૂર અને નજીક માટે પ્રયોગ થાય છે, એ જ રીતે સા એશા દૂર અને નજીક માટે પ્રયોગ થાય છે. તો મિત્રો, આજે આપણે પોતાનો પરિચય આપવા અને બીજાનો પરિચય લેવા માટે શીખ્યા મમ નામ, ભવતઃ નામ, ભવત્યાહ નામ, અને એ જ રીતે નજીકની અને દૂરની વસ્તુઓ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ પ્રમાણે સહ એશ, સા એશા. તો વધુ શીખવા માટે આપણે આગળ ફરી મળીશું. આજે મિત્રો મને વિદાય આપશો. નમસ્કાર. તો ફરી મળીશું મિત્રો રેડિયો પાલનપુર 90.4 FM પર. નમસ્કાર.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
4: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જવાની છું હરિદ્વાર. હરિદ્વાર ભારતના 7 પવિત્ર ધામોમાંનું એક. ગંગા નદીના જમણા કાંઠે શિવાલિકની ટેકરીઓની તળેટીમાં વસેલું. પુરાણોની કથા પ્રમાણે કપિલ મુનિના શ્રાપને લીધે અકાળ મૃત્યુ પામેલા તેના પૂર્વજોના ઉદ્ધાર માટે રાજા ભગીરથે અહીં તપશ્ચર્યા કરી હતી. ભગીરથને વરદાન મળ્યું અને પવિત્ર નદી પૃથ્વી પર અવતરી અને એના પવિત્ર જળે રાજા સગરના પુત્રને પુનર્જીવન આપ્યું. ભગીરથની પરંપરાને અનુસરી શ્રદ્ધાળુ હિન્દુ યાત્રાળુઓ પવિત્ર જળમાં ઊભા રહે છે અને તેમના પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. હરિદ્વાર કુંભ અને અર્ધકુંભ મેળા માટે પણ જાણીતું છે, જે અહીં અનુક્રમે 12 અને 6 વર્ષે ભરાય છે. આ પવિત્ર પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉભરાય છે અને ભારતની આ પવિત્ર નદીમાં સ્નાન કરે છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દ્વારા જે અમૃત પ્રાપ્ત થયું તેના ટીપા 4 જગ્યાએ પડ્યા, હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિક. અને આ ચારેય પવિત્ર ધામો પર કુંભ મેળો

આજે પણ યોજાય છે. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ અને હરિદ્વારની આજુબાજુ કઈ કઈ જગ્યાઓ છે જોવાલાયક, જ્યાં તમારે જવું જ જોઈએ એ હું તમને જણાવીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આ અતિ પવિત્ર પાવન ઘાટ રાજા વિક્રમાદિત્યે તેના ભાઈ ભર્તુહરિ, જેમણે અહીં ધ્યાન ધર્યું હતું, એમ કહેવાય છે કે એમની સ્મૃતિમાં બંધાવ્યો હતો. તે બ્રહ્માંડના નામે પણ જાણીતો છે અને પ્રખ્યાત કુંભ મેળો અહીંયા ભરાય છે. સાંજની ગંગા આરતી અને અતિ ભવ્ય સુંદર જોવાલાયક દ્રશ્ય છે. પડિયામાં ચોખા ઘીના અતિ અલંકૃત અસંખ્ય દીવડાઓ માં ગંગાને અર્પણ કરવામાં આવે છે, પાણીમાં તરતા મૂકવામાં આવે છે. કેનલ સ્ટેશનરી બ્રિજ, અહીંથી ઘાટ અને ગંગા મૈયાના સુંદર ચિત્રાત્મક દર્શન થાય છે. માયાદેવી મંદિર, આ પ્રાચીન મંદિરમાં હરિદ્વારની અધિષ્ઠાત્રી દેવી માયાદેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેની ગણના સિદ્ધપીઠમાં થાય છે અને પુરાણો પ્રમાણે દેવી સતીનું હૃદય અને નાભિ અહીં પડ્યા હતા. મનસા દેવી મંદિર, બિલ્વ પર્વત પર આવેલ આ મંદિર પર પગપાળા અથવા રસ્સી માર્ગે દ્વારા પહોંચી શકાય છે. અહીંના દેવીની એક પ્રતિમાની 3 મુખ અને 5 હાથ છે અને બીજી પ્રતિમાની 8 હાથ છે. હરિદ્વારનું સુંદર દ્રશ્ય અહીંથી માણી શકાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, હજુ ઘણા જ સ્થળે તમને લઈ જવાના છીએ. આજે મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે

0: 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે અંજલિ. આજે આપણે ભારત પ્રવાસ અને પર્યટન પર હરિદ્વારની સફરે છીએ. દક્ષ મહાદેવ મંદિર, શિવ જેમને મહાદેવના નામે પણ ઓળખાય છે, મહાદેવનું આ મંદિર દક્ષિણમાં કનખલ ગામમાં આવેલું છે. એની સાથે માતા સતીની કથા વણાયેલી છે. આગળ જતાં આપણને જોવા મળશે ચંડી દેવીનું મંદિર. ગંગા નદીના કિનારે આ મંદિર 1929માં કાશ્મીરના રાજા સુચાર સિંઘે નીલ પર્વત પર બંધાવ્યું હતું. પરંતુ અંદરની મુખ્ય પ્રતિમા આદિશંકરાચાર્ય 8મી સદીમાં સ્થાપેલી. એમ કહેવાય છે પુરાણોમાં આવેલી આ કથા પ્રમાણે દેવી ચંડીએ ચંડ અને મુંડ રાક્ષસોનો વધ અહીં કર્યો હતો. ચંડીગઢથી આ મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે. સપ્તર્ષિ આશ્રમ અને સપ્ત સરોવર. પુરાણોની કથા પ્રમાણે આ જગ્યાએ 7 ઋષિઓએ ઉગ્ર તપ કર્યું હતું અને તે તપ કરતા હતા ત્યારે ગંગા મૈયા તેમને ખલેલ પહોંચાડવા નહોતા માંગતા. તેથી તેમનું વહેણ તેમની આજુબાજુ 7 ફાંટામાં વહેંચી નાખ્યું. તે સપ્ત સરોવર બન્યા. બીજા રસ પડે એવા સ્થળો છે ગુરુકુળ કાંગડી યુનિવર્સિટી, કર્ણ ઋષિ આશ્રમ, બિલેશ્વર મહાદેવ, પાવનધામ, ભૂમાનિકેતન, વૈષ્ણવદેવી મંદિર, દુધાધારી મંદિર, શાહી ગુરુદ્વારા અને જયરામ આશ્રમ વગેરે. આગળ આપણે હરિદ્વારની આસપાસ કેટલા સ્થળો છે, કયા કયા, એના વિશે પણ જાણીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હું છું આરજી અંજલિ. હરિદ્વારની આસપાસ રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, એટલે કે જિલ્લા. દૂન ખીણની ધાર પર આવેલો આ ઉદ્યાન 820 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. 1996માં તેની સ્થાપના થઈ અને આંચલવાળા 23 કરતાં વધારે પ્રાણીઓ અને 315 બીજા પ્રાણીઓ, હાથી, વાઘ, ચિત્તા, રીંચ, ચિત્તળ, સાબર, જંગલી રીંચ, ભસતા હરણ વગેરે તેમને જોવા મળે. ઋષિકેશ, પવિત્ર ગંગા નદીના જમણા કાંઠે વસેલું ઋષિકેશ ઋષિ નિવાસી એક મહત્વનું યાત્રાધામ અને આધ્યાત્મિક કેન્દ્ર. તેની 3 બાજુએ શિવાલિક ટેકરીઓ આવેલી. આ 4 ધામ માટેનું પ્રસ્થાન કરવાનું સ્થળ છે. આધ્યાત્મિક ધામમાં યોગ, ધ્યાન અને હિન્દુત્વના બીજા ક્રિયાકાંડોમાં રસ ધરાવતા અનેક લોકો અહીંયા ઉમટે છે. ગંગા નદીને કિનારે અહીંયા 2 થી 7 ફેબ્રુઆરી દરમિયાન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહનું આયોજન થાય છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આકર્ષાઈને આવે છે. રેલ અને ડામર માર્ગે તે સંકળાયેલું છે. નજીકનું હવાઈ મથક દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ. નજીકમાં જ આવેલું છે ભરત મંદિર. શ્રીરામના ભાઈ ભરતને આ મંદિર સમર્પિત કરવામાં આવ્યું છે. ત્રિવેણી ઘાટ પાસે આવેલું મંદિર ઋષિકેશનું અતિ પ્રાચીન મંદિર છે. આગળ તમને બીજા સ્થળો વિશે પણ માહિતી આપીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આગળ આપણે હરિદ્વારમાં નજીકના કયા સ્થળો આવેલા છે એના વિશે જાણીએ. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, ઋષિકેશ વિશે, ભરત મંદિર વિશે. આગળ તમને ત્રિવેણી ઘાટ વિશે લઈ જાઓ. પવિત્ર સ્નાન કરવા માટેનું ગંગા કિનારે આવેલો આ ઘાટ ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન માનવામાં આવે છે. અહીંની સાંજની આરતી માણવા જેવી હોય છે. કૈલાશ નિકેતન મંદિર. માળવાળું 13 માળવાળું આ મંદિર લક્ષ્મણ ઝુલા પાસે આવેલું છે. શત્રુઘ્ન મંદિર. શ્રી રામના ભાઈ શત્રુઘ્નને આ મંદિર સમર્પિત કર્યું છે. નીલકંઠ મહાદેવ. ગંગાની સામે કાંઠે ટેકરી પર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ શંકર ભગવાનને અહીં જ પીધું હતું, જેને કારણે તેમનું ગળું નીલવણું થઈ ગયું અને તે નીલકંઠ કહેવાયા. લક્ષ્મણ ઝુલા. ગંગાની ઉપરનો આ ઝૂલતો પુલ બદ્રીનાથ જવાનો રસ્તો છે. મૂળે તે શણના દોરડાનો થાંભલા વગરનો પુલ હતો. 1889માં તે લોઢાનો બનાવવામાં આવ્યો. આ પ્રખ્યાત પુલની એક બાજુએ શ્રી રઘુનાથજીનું મંદિર છે, જેમાં શ્રી રામની મૂર્તિ છે. રામઝુલા. શિવાનંદ આશ્રમને સ્વર્ગાશ્રમની વચ્ચે લક્ષ્મણ ઝુલા જેવો આ રામઝુલા છે. શિવાનંદ આશ્રમ. આ પ્રખ્યાત આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપના સ્વામી શિવાનંદે કરી હતી. તેમાં આધ્યાત્મિક જીવન પર વક્તવ્યો અપાય છે અને યોગ અને ધ્યાન માટેની તાલીમ અપાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો તમને લઈ જાઉં કેદારનાથ. મંદાકિની નદીના મૂળ પર 3584 મીટરની ઊંચાઈ પર હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરોની વચ્ચે આ પરમ પવિત્ર યાત્રાધામ કેદારનાથ વસેલું છે. કેદારનાથ મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંના એકની સ્થાપના થયેલું આ મંદિર 8મી સદીમાં આદિશંકરાચાર્ય બંધાવ્યું હતું. મંદિર દ્વારની સામે નંદીની ઊંચી બેઠક છે. મંડપની દિવાલો 5 પાંડવ અને દ્રૌપદીની મૂર્તિઓથી શણગારવામાં આવી છે. ભગવાન ગણેશની મૂર્તિ પણ છે. શિયાળામાં કાર્તિક સુદ પડવીના રોજ મંદિર બંધ થાય છે અને વૈશાખમાં ખુલે છે. શંકરાચાર્યની સમાધિ કેદારનાથ મંદિરની બિલકુલ પાછળ આવેલ છે. આદિ શંકરાચાર્ય ચાર ધામની યાત્રા સંપન્ન કરી લીધા પછી 32 વર્ષની ઉંમરે અહીં સમાધિ લીધી હતી એવી વાયકા છે. ચોરબરી હિમનદી મંદાકિની નદી અહીંથી શરૂ થાય છે અને અલકનંદાની રુદ્રપ્રયાગ પાસે મળે છે. કેદારનાથની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમારે જવું જોઈએ એના વિશે હું તમને જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર અને હું તમને લઈ જાઉં છું ભારત પ્રવાસ અને પર્યટન પર. કેદારનાથની સફરે છીએ અને કેદારનાથની આસપાસ કયા કયા સ્થળો છે જ્યાં તમારે જવું જ જોઈએ? એક છે ગુપ્ત કાશી, વિશ્વનાથ અને અર્ધનારીશ્વરના પ્રાચીન મંદિરો માટેનું જાણીતું યાત્રા સ્થળ છે. બીજો છે ઓખી મઠ, આ ભગવાન કેદારનાથનું શિયાળું રહેઠાણ છે અને મંદિરના પૂજારીની બેઠક કેદારનાથની લગભગ 60 કિલોમીટરની આસપાસ પડે. ગૌરીકુંડ, કેદારનાથ જવાના વિકટ પગરસ્તાનું આ વિરામ સ્થાન છે. અહીં ગૌરીનું મંદિર છે અને ઔષધીય મૂલ્ય ધરાવતા ગરમ પાણીના ઝરા. કોટેશ્વર મંદિર, અલકનંદા કાંઠે આવેલું આ ભગવાન શિવનું ગુફા મંદિર છે. એવું કહેવાય છે કે કેદારનાથ જતા પહેલા શિવે અહીં ધ્યાન ધર્યું હતું. ચાલો તમને જણાવું કે પંચ કેદાર કોને કહેવાય. પંચ અથવા પાંચ કેદાર ભાગીરથી અને અલકનંદા નદીઓની વચ્ચેની ખીણમાં આવેલા છે. પુરાણ પ્રમાણે મહાભારત યુદ્ધ પછી પાંડવોને તેમના પિતરાય ભાઈઓ એટલે કે કૌરવને માર્યાનો ખૂબ પછતાવો થયો અને અહીં ભગવાન શિવની પાસે તેમને બક્ષવા માટેની માંગણી કરી, પણ શિવ તેમની પાસેથી નાસી છૂટ્યા અને કેદારનાથમાં બળદના રૂપમાં આશરો લીધો. જ્યારે પાંડવોએ તેમને શોધી કાઢ્યા ત્યારે તેઓ પાણીની નીચે સંતાઈ ગયા. એવું માનવામાં આવે છે તેમના હાથ તુંગનાથમાં દેખાયા, એમનો ચહેરો રુદ્રનાથમાં દેખાયો, તેમની નાભી મણમહેશ્વરમાં, તેમની જટા અને માથું કલ્પેશ્વરમાં દેખાયા. ગઢવાલમાં આ પાંચ પવિત્ર સ્થાનકો પંચ કેદાર નામથી ઓળખાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, નાનકડા બ્રેક પછી તમને અહીંયા જ મળીશ.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો તમને લઈ જાઉં સોનપ્રયાગ અને રુદ્રપ્રયાગ. કેદારનાથના મુખ્ય માર્ગ પર ગૌરીકુંડથી 5 કિલોમીટરના અંતરે વાસુકી અને મંદાકિની નદીઓના સંગમ પર પવિત્ર સોનપ્રયાગ આવેલું છે. સોનપ્રયાગથી 12 કિલોમીટરના અંતરે આવેલું ત્રીજું ગી નારાયણ ભગવાન શિવ અને દેવી પાર્વતીનું લગ્ન સ્થળ મનાય છે. આગળ જતા આવે છે રુદ્રપ્રયાગ. અલકનંદા અને મંદાકિનીના સંગમ પર આવેલું યાત્રા સ્થળ રુદ્રપ્રયાગનું નામ શિવના એક સ્વરૂપ રુદ્રના નામથી પડ્યું છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવ નારદ મુનિને આશીર્વાદ એટલે કે વરદાન આપવા અહીં રુદ્ર સ્વરૂપે આવ્યા હતા. એક પ્રાચીન મંદિરમાં ભગવાન શિવની પૂજા તેમના રુદ્ર સ્વરૂપમાં થાય છે. ચાર ધામના યાત્રીઓ માટે રુદ્રપ્રયાગ એ મહત્વનું સ્થાન છે, કારણ કે બદ્રીનાથ અને કેદારનાથ એ ધામોની યાત્રા માટેનું એ જંકશન છે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: પંચપ્રયાગ. પંચપ્રયાગ અથવા તો ગઢવાલ જિલ્લાના 5 અતિ પાવન સંગમ મહત્તમ ધાર્મિક મહત્વના છે. આ છે દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ. દેવપ્રયાગ જે નરેન્દ્રનગરથી 87 કિલોમીટર દૂર અલકનંદા અને ભાગીરથીના સંગમ પર ઋષિકેશ બદ્રી કેદારના માર્ગ પર આવેલું છે. રુદ્રપ્રયાગ અલકનંદા અને મંદાકિનીના સંગમ પર આવેલું છે. વિષ્ણુપ્રયાગ અલકનંદા અને ધૌલી ગંગાના સંગમ પર જોશીમઠથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. નંદપ્રયાગ બદ્રીનાથ જવાના રસ્તા પર કર્ણપ્રયાગથી 12 કિલોમીટર દૂર અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમના સ્થાને અપ્રખ્યાત ગોપાલજી મંદિર આવેલું છે. અને છેલ્લું કર્ણપ્રયાગ અલકનંદા અને પિંડરી નદીના સંગમ પર તે આવેલું છે અને કર્ણ મંદિર અને ઉમાદેવી મંદિર માટે જાણીતું છે. તમે સાંભળી રહ્યા હતા ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ હું તમને નૈનીતાલની સફર પર લઈ જવાની છું, એટલે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મઝા લેતે હો.
3: તેરી શિકાયત કર દૂં

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હલ્લો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં

એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુદામ મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાઉં છું. આ નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભિ અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી, એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી ગયેલી મીનાક્ષીને અવગણતા હતા અને મીનાક્ષીને તેની શાળાના એક શિક્ષિકા એને જાણ કરે છે કે તેની નણંદ એ સુરભિ એ એક વખતે જ્યારે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે થિયેટરમાં ગોપીનાથ નામના વ્યક્તિ સાથે બેઠી હતી અને આ અજાણ્યા વ્યક્તિની સાથેના એના સંબંધો શું પરિવાર સ્વીકારશે કે નહીં એ વિટંબણામાં એ ઘરે પાછી આવે છે અને ઘરમાં એક જ પોતાના પતિ ગિરીશ અથવા તો પોતાના સસરા અને પોતાની શાળામાં જે ગુરુજી તરીકે તેને મદદ કરતા હતા એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગૂંજ ઊભી થઈ. સુરભિ ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભિને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો? વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભિ ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંજવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી, અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? શાણા માણસોએ કહ્યું જ છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી લેશો, તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતા અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભિ અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી, કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીનાક્ષી, બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી ટટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભિ પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી? અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તેમ લાગ્યું, સ્પષ્ટ હતું કે સુરભિ એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાર, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો, એ બદલ હું આરજી AR વધુને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યો છું. એક રિક્ષા તેમની પાસે થોબી અને બંને પ્રેમી પંખીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો અને એટલે થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ, મારે તમને કંઈક વાત કરવી છે. સુરભિ તો મારી બહેન જેવી છે. મનહરલાલ બારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી, તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું જ ઘર છે ને. મેં સાંભળ્યું છે કે સુરભિ આજકાલ એક ગોપીનાથ નામના યુવક સાથે ઘણું હરેફરે છે. અને પછી આગળ વાત ક્યાં વધી, ક્યાં અટકી એ માણવા માટે મારી સાથે જોડાયેલા રહો આ વિરામ બાદ પણ. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે. શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં.

અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, આ ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ બીએસસી પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપરતળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જ આણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતાની વહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભીએ પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નીલાબાના સુરભિ વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય, અને જો સુરભિ પણ તેને સાચો પ્રેમ કરતી હોય, તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભિ પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ. મંદિરે જઈને સુરભિ પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી, એક શાંત ચિત્ત પિતા, આ ખૂબ દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે, અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભપકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભિ તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં, અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું. અને હવે આ વાત ઘરમાં જાણ થઈ હતી. હવે

શું થશે? પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા, પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી તું તો તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા અને બીજી બાજુ જોઈ લે અનિતાને, જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભા જ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: તેને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય. પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે. કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે. તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું. એ વાત ખરી, પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભિ ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળઝળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપત નથી. જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો જ અમને જણાવજો. પૈસાની ચિંતા ન કરતા, અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દેવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા? મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો

નીલાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને

પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે. શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે? અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભી અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં આ વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભીના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું, આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી, બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય, 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક

વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30

આગથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર.

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, હું છું આરજે અંજલી અને આજે તમને હું લઈ જવાની છું અજબ ગજબ સફર પર. યસ, સફર વિથ અંજલીમાં આજે હું તમને એક અજબ અને ગજબ વાત કહેવાની છું. ઇંગ્લેન્ડના થોમસ બસબીની શાપિત ખુરશી જેના પર બેસનારા બધા મોતના મુખમાં ધકેલાઈ ગયા. તમે કહેશો એવી કોઈ ખુરશી પણ આવે? ચાલો હવે વાત નીકળી છે તો પૂરી કરી જ દઈએ. દુનિયામાં એવી અનેક વસ્તુઓ છે જેને શાપિત માનવામાં આવે છે. પ્રેત આત્માના પ્રભાવવાળી આ વસ્તુઓ શાપિત હોય એટલે અનેકના મોતનું કારણ બને છે. યુનાઇટેડ કિંગડમના થ્રિક્સ મ્યુઝિયમમાં રહેલી એક શાપિત ખુરશીને ડેથ ચેર તરીકે ઓળખવામાં આવે છે. તે બસબીઝ સ્ટૂપ ચેર કે ડેડ મેન્સ ચેર કે ભૂતિયા ખુરશી તરીકે પણ ઓળખાય છે. આ ભૂતિયા ખુરશીએ લગભગ 63 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. તે ખુરશી શાપિત થઈ છે તે પછી જે તેના પર બેઠો તેણે ટૂંક સમયમાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. હવે આવી તો કેવી શાપિત ખુરશી કે જેના પર બેસીએ તો એ આપણા મોતનું કારણ બને? કેમ એ શાપિત બની અને એના પાછળનું રહસ્ય શું છે એ આપણે જાણીશું. રેડિયો પાલનપુર 90.4 FM પર હું આરજે અંજલી આ સફરને આગળ વધારીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વેલકમ અગેન. આપણે વાત કરી રહ્યા હતા એક શ્રાપિત ખુરશીની. 18મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડના નોર્થ યાર્ક શહેરના થીક્ષમાં થોમસ બસબી નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેનું એક સાથી હતું જેનું નામ ડેનિયલ ઓટી હતું. બંને સાથે મળીને નકલી સિક્કા બનાવવાનું કામ કરતા, એ ઉપરાંત બીજા ગુનાહિત કામ પણ કરતા. થોમસ બસપીએ ડેનિયલની પુત્રી એલિઝાબેથ સાથે લગ્ન કરી લીધા હતા, એટલે ડેનિયલ તેનો સસરો બની ગયો હતો. એમના ધંધાકીય કામ બાદ બંને એક શરાબગૃહમાં જતા અને ત્યાં ખૂબ દારૂ પીતા. એ બારમાં થોમસ બસપી હંમેશા એની મનગમતી એક ખુરશી પર બેસતો. પછી તેને તે ખુરશી સાથે ભારે લગાવ થઈ ગયો. તેણે બારના માલિકને કહ્યું હતું કે તેણે એ ખુરશી તેના માટે કાયમ રિઝર્વ રાખવી, કોઈને તેના પર બેસવા ન દેવા. તેની જોહુકમી અને ગુંડા ગર્દીથી તેનો માલિક પણ ગભરાતો, તેથી તે ખુરશી હંમેશા રિઝર્વ રાખતો. થોમસ બસપીની આ ગુંડાગર્દીથી બારનો માલિક પણ ગભરાતો. શું ક્યારે એ ખુરશી પર કોઈ બીજા ગ્રાહકને બેસવા દીધું હશે કે નહીં? એના પછી શું થાય છે? કેમ આ ખુરશી શ્રાપિત બની જાય છે? એના વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ना बोले तुम ना मैं।
1: वेलकम अगेन, दिस इज आरजे अंजलि अने आपणे आजे एक अजब गजब सफर पर छीए। सफर एक श्रापित खुर्शीनो। આપણે પહોંચ્યા હતા જ્યાં થોમસ બસ્પી બારના માલિકને ખુરશીને હંમેશા માટે રિઝર્વ રાખવાનું કહે છે। એક દિવસ ડેનિયલ અને થોમસ બસ્પી વચ્ચે ઝઘડો થયો। બંનેએ ચિક્કાર દારૂ પીધો હતો। તે વખતે ઝઘડાને કારણે સસરા ડેનિયલે જમાઈ બસ્પીની સૂચનાનો ભંગ કર્યો અને તે પેલી ખુરશી પર બેસી ગયો। એનાથી બસ્પી વધારે ગુસ્સે ભરાયો અને ડેનિયલને ખુરશી પરથી ઊભા થઈ જવાનું કહ્યું। ડેનિયલે તેની વાત માની નહીં એટલે દારૂના નશામાં બેકાબુ બનેલા બસ્પીએ ડેનિયલની હત્યા કરી નાખી। એમાં એને રોકવા જે વચ્ચે પડ્યા હતા તેમણે પણ બસ્પીએ મારી નાખ્યા। પોલીસે તેની ધરપકડ કરી। તે પછી તેને ફાંસીની સજા કરવામાં આવી। જે દિવસે તેને ફાંસી આપવાની હતી તે દિવસે તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી। તેણે જણાવ્યું હતું, મારા એ મનગમતા બારમાં એ મારી પ્રિય ખુરશી પર બેસી મારે શરાબ પીવો છે। તેની ઈચ્છા પૂરી કરવામાં આવી। તે વખતે તેણે બારના માલિકને કહ્યું હતું, આ મારી ખુરશી મારા મરણ પછી પણ ખાલી રાખજો। જે એના પર બેસવાની હિંમત કરશે તે ચોક્કસપણે આકસ્મિક મોતનો ભોગ બનશે। બારની સામે સેન્ટ હટન રોડ પર અત્યારે જ્યાં A61 અને A67 ક્રોસ રોડ આવેલા છે ત્યાં બસ્પીને ફાંસી આપવામાં આવી। તે વખતથી તે ખુરશી શ્રાપિત બની ગઈ। તે 1702 વર્ષ હતું। આ વાત તો હતી 1702ની, પરંતુ એના પછી આ ખુરશી અહીંયા સુધી કેવી રીતે પહોંચી? આ વર્તમાનની વાત છે। આ મ્યુઝિયમ સુધી એ કેવી રીતે પહોંચી એના વિશે પણ આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

થોમસ બસ્બીનો પ્રેતાત્મા અવારનવારથી ખુરશી પર આવીને બેસતો. તે ખુરશી શ્રાપિત છે, કોઈએ તેના પર બેસવું નહીં એવી સ્પષ્ટ સૂચના તેના પર લખી દેવામાં આવી. તેમ છતાં જેણે તેના પર બેસવાનો પ્રયત્ન કર્યો તે બધા અકારણ આકસ્મિક મોતને ભેટ્યા હતા. એટલે એ પબના માલિકે તેને પબ ટોની અનર્સોને વેચી દીધું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેનેડિયન એરમેન જે સ્કિપ્ટન ઓન સ્વેલ ખાતે નિયુક્ત થયા હતા તે એ શરાબગૃહની મુલાકાતે ગયા હતા. તેમાંના ઘણા કુતૂહલવશ વારાફરતી તેના પર બેઠા. થોડા જ વખત બાદ મેઇનલેન્ડ યુરોપના બોમ્બિંગ મિશન પર તે ગયા. તે વખતે તે ખુરશી પર બેસનારા તમામ માર્યા ગયા. 1970ના દશક દરમિયાન એ ખુરશી પર બેસનારા તમામ મોતના મુખમાં પ્રવેશી ગયા હતા. 1967માં બે રોયલ એરફોર્સ પાયલટ તેના પર બેઠા અને બસ્બીના શ્રાપના પ્રભાવથી ત્યાંથી તેમના ઘેર જતા હતા ત્યારે રસ્તામાં એમના વાહન અકસ્માતનો ભોગ બનતા મરણ પામ્યા હતા. થોડા દિવસ બાદ લશ્કરનો એક મેજર તે બારમાં ડ્રિંક લેવા આવ્યો. બારમાં એક ખુરશી ખાલી નહોતી. તે બસ્બીની

0: ખાલી ખુરશી જોઈ ત્યાં બેસવા ગયો, પણ અનર્શાએ તેને એમ કરતા અટકાવ્યો. તેણે શ્રાપ અને તેનાથી થતા મરણની અનેક ઘટનાઓથી વાકેફ કર્યો, પણ મેજર આવી વાતમાં વિશ્વાસ રાખતો નહોતો, એટલે તે એના પર બેસી ગયો અને ડ્રિંક પીને ત્યાંથી નીકળી ગયો. આગળ શું થયું એ મેજર સાથે એ જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: વેલકમ અગેન, ધીસ ઇઝ આરજી અંજલી. આપણે વાત કરી રહ્યા હતા શ્રાપિત ખુરશીની. આજની આ અજબ ગજબ સફરમાં તમને શ્રાપિત ખુરશી વિશે જણાવું છું. જ્યારે મેજર તેના પર બેસીને ડ્રિંક પીને ત્યાંથી નીકળી ગયો, ઘેર પહોંચતા જ તેના શરીર અને મનમાં કંઈક વિચિત્ર બનતું હોય એવું એને લાગવા માંડ્યું. તેને અર્ધ બેભાન અવસ્થામાં બારની બસબીની ખુરશી દેખાયા કરતી અને કોઈનો અવાજ સંભળાતો. તું મારી સૂચનાનું ઉલ્લંઘન કરીને ખુરશી પર બેઠો, હવે તારું મરણ નક્કી છે. 2-4 દિવસમાં તે કોઈ વિચિત્ર બીમારીનો ભોગ બન્યો અને મરણ પામ્યો. એક દિવસ એક યુવાન મજૂર ખૂબ થાકી જવાને કારણે પેલી સૂચના વાંચી હોવા છતાં તેના પર બેસી ગયો. બીજે દિવસે તે એક ઊંચા મકાનની છત પર મજૂરીનું કામ કરી રહ્યો હતો ત્યારે એક વિચિત્ર ઘટના બની. તે મોટા અવાજે ચીસો પાડવા લાગ્યો. મને કોઈ નીચે કૂદકો મારવાનું કહ્યા કરે છે. મને એમ લાગ્યા કરે છે કે જો હું એમ નહીં કરું તો તે મને ધક્કો મારી દેશે. એની સાથીદાર બીજા મજૂરોએ કહ્યું, પણ તું ઊભો છે ત્યાં, તારી આજુબાજુમાં કોઈ જ નથી. ત્યાં એક અકલ્પ્ય ઘટના બની. બીજા બધા મજૂરોએ જોયું કે પેલો યુવાન મજૂર ફૂટબોલની જેમ અધ્ધર થયું અને પાછળથી કોઈએ તેને લાત મારી હોય તેમ નીચે પડ્યો અને તેનું ઘટના સ્થળે મરણ થઈ ગયું. આ શ્રાપિત ખુરશીના કારણે આટલી બધી ઘટનાઓ થઈ, પરંતુ પછી એક ખુરશી સાથે શું થયું? એ મ્યુઝિયમમાં કેવી રીતે પહોંચી એના વિશે હું તમને જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં

0: આવ તો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, અજબ ગજબ સફરમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે એક શ્રાપિત ખુરશીની અજબ ગજબ વાત લઈને આવી છું. જ્યારે આ શ્રાપિત ખુરશીથી ઘણા બધા હાદસાઓ થવા લાગ્યા ત્યારે મોતની સતત બનતી ઘટનાઓથી કંટાળીને અનર્શાએ 1978માં ખુરશી થિર્ક મ્યુઝિયમને આપી દીધી. તેના અધિકારીઓએ તેનું કલંકિત ઇતિહાસ જાણ્યા પછી કોઈ તેના પર જાણી જોઈને કે અજાણતા બેસી ન જાય તે માટે તેને છત સાથે સાંકળ બાંધી તેના છેડે ખુરશી બાંધી અધ્ધર લટકાવી દીધી. તે પછી તેના થકી થતી મરણની લાંબી વણઝારનું અંત આવ્યું. ટેલિવિઝન પ્રોગ્રામ અનસોલ્વ મિસ્ટ્રીઝમાં અને બિયોન્ડ બિલીફ ફેક્ટ ઓર ફિક્શનના એપિસોડમાં તથા સ્ટ્રેન્જ હેપનિંગ્સ જેવા પુસ્તકોમાં મૃતાત્મા બસ્પીની શ્રાપિત ખુરશી વિશે માહિતી આપવામાં આવી છે. આજની આ અજબ ગજબ વાત તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો, જેથી હું આવી વાતો તમારી માટે લઈને આવતી રહું. આજની આ જે વાત મેં તમને જણાવી તે દેવેશ મહેતાએ લખેલી છે ગોચર અગોચર લેખમાં, અને મેં આ વાત સતદલ મેગેઝિનમાંથી લીધી છે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજનો શો તમને કેવો લાગ્યો? શું આ અજબ ગજબ સફર તમને ગમી કે ડરામણી લાગી? શું આવી વાતો તમને જાણવી ગમશે કે નહીં? તમારો ફીડબેક મને મોકલાવશો જેથી આવા શો તમારી માટે લેતી આવું. તમે અમને તમારા ફીડબેક, મેસેજ, રિવ્યૂઝ મોકલાવી શકો છો અમારા વોટ્સએપ નંબર 9592968 88 પર. ચાલો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ, પરંતુ તમે મને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો રેડિયો પાલનપુરની એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને હા, હવે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે ઓનલાઈન તમે રેડિયો ગાર્ડન પર સર્ચ કરીને ઉત્તર ગુજરાત વિભાગમાં જઈને આપણું રેડિયો પાલનપુર સર્ચ કરીને અમને સાંભળી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ. અમારા દરેક આરજીના શો સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા,

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન

સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર, આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી, જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછું ફરે છે.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. પહેલી વાર્તા કેવી લાગી? અરે યાર, સારી જ લાગી હશે. હવે આપણે આજે એક નવી વાર્તા સાંભળીએ. આ જગતની સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો થોમસ આલ્વા એડિસનના નામે નોંધાયેલી છે. આપણે એમને માત્ર વીજળીના ગોળાના શોધક તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત અનેક નાની મોટી શોધોની એમણે આ જગતને ભેટ આપી છે. સંશોધન કાર્ય કરવા માટે એડિસને પોતાની એક વિશાળ પ્રયોગશાળા બનાવી હતી. એકવાર રાત્રિના સમયે કોઈ કારણસર તેમની પ્રયોગશાળામાં આગ લાગી.

0: લોકોએ તાત્કાલિક તેમને જાણ કરી અને એડિસન તુરંત જ ત્યાં પહોંચી ગયા. એ આગ એટલી વિકરાળ હતી કે આખી પ્રયોગશાળા એણે પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગને બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવતી જ ન હતી. એડિસન દૂર ઊભા ઊભા પોતાના વર્ષોના સંશોધન કાર્યને ભસ્મીભૂત થતા જોઈ રહ્યા હતા. બધાને ચિંતા હતી કે એડિસન આ આઘાત જીરવી નહીં શકે. એડિસનની પત્ની તેમની બાજુમાં ઊભી રહીને તેમની પીઠ પર હાથ પ્રસારી રહી હતી. પત્નીએ ધ્યાનથી એડિસનના ચહેરાનું નિરીક્ષણ કર્યું. કોઈ જાતની વેદના, દુઃખ કે અફસોસ તેના ચહેરા પર દેખાતો જ નહોતો. એડિસનને આટલા સ્થિર જોઈને તેમની પત્નીને પણ આશ્ચર્ય થયું. પત્નીથી રહેવાયું નહીં એટલે એમણે એડિસનને પૂછી લીધું કે તમારી વર્ષો સુધીની દિવસ રાત કરેલી મહેનત આજે બળીને રાખ થઈ ગઈ, તમને દુઃખ નથી થતું? પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા એડિસન હસવા લાગ્યા અને હસતા હસતા તેમણે જવાબ આપ્યો કે મેં મારા આ સંશોધનની કાર્યની સાથે સાથે અનેક પ્રકારની નાની મોટી ભૂલો પણ કરી હતી. ભગવાન પણ કેટલો દયાળુ છે, આજે એણે મારી બધી જ ભૂલોને પણ બાળી દીધી. હવે મારી ભૂલોની આ દુનિયાને કંઈ જ ખબર નહીં પડે, આ પ્રભુની મારા પરની કૃપા જ છે. બીજી ચિંતા શું કરવાની, કામ તો કાલે ફરીથી શરૂ કરીશું. મિત્રો, એડિસનની આ હકારાત્મક વિચારસરણીને કારણે જ એમના દ્વારા આટલી બધી વૈજ્ઞાનિક શોધોની આ જગતને ભેટ મળી છે. જીવનમાં આવતી મુશ્કેલી વખતે એડિસન જેવી સમજણ હોય તો મુશ્કેલીઓના મહાસાગરને આસાનીથી તરી અને સફળતા મેળવી શકાય છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભેચ્છાઓ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.